નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. આજે તારીખ 8 જૂન 2026 અને સોમવાર, વિક્રમ સંવત 2082 અને અધિક જેઠ વદ 8. અત્યારે સવારના 5:57 અને 28 સેકન્ડ્સ થઈ છે અને અમારી આ પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં તમારું સૌ શ્રોતા મિત્રોનું આ મંગળ સુરાવલી સાથે હાર્દિક સ્વાગત કરે છે તમારી રેડિયો હમ સફર નેહા

આજનો સુવિચાર. આશીર્વાદના કોઈ રંગ નથી હોતા, પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે.

0: हमारा संसार फिल्म का गाना आप सुन रहे थे। आवाज़ें थी महेंद्र कपूर और हेम लता की, गीतकार संगीतकार थे रविंद्र जैन।
1: सुनिए,
2: कहिए,
3: सुनिए एक खुशखबरी,
2: कहिए ना,
3: आ गया है मौका सखियों को अपनी बात कहने का। सखियां फोन पर हमसे बताएं अपने दिल की बात और फरमाइश करें अपने पसंदीदा गानों की। सखियों के लिए सखियों द्वारा प्रस्तुत किया जाने वाला आप सबका पसंदीदा कार्यक्रम हेलो सहेली। इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच। हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर।
4: शुक्रिया, शुक्रिया।
3: रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 02240024662। तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात, सुनिए अपनी पसंद के गाने।
0: देश की सुरीली धड़कन विविध भारती से इस समय आप सुन रहे हैं कार्यक्रम हम हैं राही प्यार के। इस कार्यक्रम में अब समय है कि एक बहुत छोटा सा अंतराल लिया जाए।
5: नमस्कार, आकाशवाणी समाचार करण मकवाणा वांचे छे। मुख्य समाचार। लोकसभा अध्यक्ष ओम बिरला चंडीगढ़ में 3 दिवसीय कॉमनवेल्थ पार्लियामेंट्री एसोसिएशन जॉन बे सम्मेलन नु उद्घाटन करशे। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू करनार पश्चिम बंगाल 36मु राज्य बनशे। ईराने इजरायल पर हुमला करता पश्चिम एशिया में तनाव वध्यो। नैऋत्यनु चौमासु आगळ वध्यु, आजे कर्नाटक केरळ माहे उपहिमालयन पश्चिम बंगाल और सिक्किम में भारेथी अतिभारे वरसादनी आगाही। અને ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો। સમાચાર વિગતવાર। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન જોન બે સંમેલનનું ઉદઘાટન કરશે। આ સંમેલનનું આયોજન હરિયાણા વિધાનસભા દ્વારા કરાયું છે, જેમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની, વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ સહિત દેશભરના 15 વિધાનસભાઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। ઉદઘાટન સત્ર દરમિયાન હરિયાણાના વિકાસ અને ઇતિહાસને દર્શાવતી એક ખાસ દસ્તાવેજી ફિલ્મ પણ પ્રદર્શિત કરાશે। ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભાષણ આપશે। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે વિકસિત ભારત 2047નું દૃષ્ટિકોણ ફક્ત જનભાગીદારી, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સામૂહિક સંકલ્પ દ્વારા જ સાકાર થઈ શકે છે। નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધન કરતા તેમણે ભાર મૂક્યો કે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે તે સુનિશ્ચિત કરવા ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્ર નિર્માણને સાથે મળીને આગળ વધવું જોઈએ। તેમણે યુવા પેઢીને ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા નવીનતા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઉભરતી તકનીકોને અપનાવવા અપીલ કરી। વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે। મંત્રાલયે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી નવા ક્ષેત્રોમાં મજબૂતીથી આગળ વધી રહી છે। ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી। પ્રસ્તુત છે એક અહેવાલ।
6: बैठक के दौरान भारत और इंडोनेशिया ने विभिन्न क्षेत्रों में सहयोग को और मजबूत करने के बारे में चर्चा की। इनमें राजनीतिक, रक्षा और सुरक्षा, समुद्री, व्यापार और निवेश, फार्मा और स्वास्थ्य सेवा, डिजिटल ऊर्जा, कनेक्टिविटी, अंतरिक्ष और शिक्षा जैसे क्षेत्र शामिल हैं। दोनों नेताओं ने आपसी हित के क्षेत्रीय और वैश्विक घटनाक्रमों पर भी चर्चा की। साथ ही उन्होंने क्षेत्रीय और बहुपक्षीय मंचों पर सहयोग और समन्वय की अपनी प्रतिबद्धता को फिर से दोहराया। सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
5: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી જાહેર કરી છે। પુનઃપરીક્ષા આગામી 21 જૂને દેશભરના 551 શહેર અને ભારત બહારના 14 શહેરમાં બપોરે 2 થી સાંજે 5:15 સુધી પેન અને પેપર મોડમાં લેવાશે। એનટીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા શહેર માહિતી સ્લીપ પ્રવેશપત્ર નથી, તે ફક્ત ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત હશે તે શહેર વિશે માહિતી આપવા માટે જાહેર કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. પ્રસ્તુત છે પર્યાવરણ સંરક્ષણમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે એક અહેવાલ.
2: गंगा नदी और उसकी सहायक नदियों की सफाई और पर्यावरण में सुधार के लिए 2014 में नमामि गंगे कार्यक्रम की शुरुआत की गई. देश में वनों के संरक्षण और उसे बढ़ाने के लिए 2015 में ग्रीन इंडिया मिशन की शुरुआत की गई. वर्तमान में भारत का वन क्षेत्र 8 लाख वर्ग किलोमीटर से अधिक हो गया है, जो देश के कुल भौगोलिक क्षेत्र का 25% से अधिक है. इसके अलावा 2024 में प्रधानमंत्री नरेंद्र मोदी ने एक पेड़ माँ के नाम अभियान की शुरुआत की, जो दुनिया के सबसे बड़े जन भागीदारी वाले पर्यावरण अभियानों में से एक बन गया है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
5: પશ્ચિમ બંગાળ વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 36મું રાજ્ય બનશે. રાજ્યમાં આ યોજના લાગુ કરવા રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર આજે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પગલું દેશના તમામ નાગરિકો માટે સમાન અને સુલભ આરોગ્ય સંભાળ

0: પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે 4,800 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થાપિત કેન્દ્રોમાંથી બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે. હજી આવા 836 લોકોને આવા કેન્દ્રોમાંથી પરત મોકલવામાં આવશે. શ્રી અધિકારીએ કહ્યું કે તેમની સરકારે ભારત બાંગ્લાદેશ સરહદને સુરક્ષિત કરવા 556 કિલોમીટર જમીન વાડ બનાવવા BSFને સોંપી દીધી છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ જણાવ્યું કે 8 એપ્રિલના યુદ્ધવિરામ બાદ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા છે. ઇરાનના જાહેર પ્રસારણકર્તાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 2 મિસાઇલને અટકાવી, જેમાં હાલ જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. ઇઝરાયેલી સૈન્યએ સંભવિત વધારાના હુમલાની ચેતવણી આપી છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયેલના પ્રધાનમંત્રીને હુમલો ન કરવા કહેશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાન મિસાઇલો છોડવાનું બંધ કરે અને વાટાઘાટો તરફ પરત ફરે. મિસાઇલ હુમલા બાદ ઇરાને દેશના પશ્ચિમ ભાગ પરનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાકે પણ તેનું હવાઈ ક્ષેત્ર આગામી 72 કલાક માટે, જ્યારે સીરિયાએ તેના દક્ષિણ હવાઈ ક્ષેત્રને 12 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. તો દમાસ્ક એરપોર્ટ પર ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, લક્ષદ્વીપ, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે ગરમીની સ્થિતિ યથાવત રહેશે. ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. આ સાથે ઝ્વેરેવે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો છે. તેણે રોલેન્ડ ગેરોઝ ખાતે 5 સેટની રોમાંચક ફાઇનલમાં ઇટાલીના ફ્લેવિયો કોબોલીને 6-1, 4-6, 6-4, 6-7, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો છે. 8 જૂન 1936નો દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે. આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. દક્ષિણ ફિલિપાઇન્સમાં મિંડાનાઓના દરિયાકાંઠે આજે સવારે 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેને લઈને ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાકાંઠેથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી. દરમિયાન ભૂતાનમાં ગઈકાલે મોડી રાત્રે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દરમિયાન ભારતમાં પણ સિક્કિમ અને ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં અલગ અલગ સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર અને ફૂલછાબ લાગે છે કે રાંધણ ગેસના ભાવ હજુ વધશે, રાંધણ ગેસ 29 રૂપિયા મોંઘો, મોંઘવારી વધશે. સંદેશ લખે છે કે ટ્રમ્પ ઈરાની ફંડથી સહયોગીને વળતર આપશે. દિવ્ય ભાસ્કર લખે છે કે ઉત્તર પૂર્વ ચોમાસાથી તરબતર થયા, 3-4 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચશે. અને નવ ગુજરાત સમય લખે છે કે ચૂંટણીમાં રકાસ પછી વિપક્ષી ગઠબંધનનું આજે મંથન. સ્થાનિક સમાચારોમાં રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા. આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે. ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું આગામી 10 દિવસમાં શરૂ થવાની શક્યતા. સુરતમાં ETP પ્લાન્ટની ટેન્ક સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ઝેરી ગેસથી મૃત્યુ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન જોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બનશે. ઈરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ

0: राष्ट्रीय गीत की 150वीं वर्षगांठ आ सेतु हिमाचल गूंजता स्वर।
1: वंदे मातरम सुजला।
0: हम मना रहे हैं स्मृति उत्सव।
1: शस्य श्यामला मातरम वंदे मातरम।
0: सुनना न भूलिए लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष। वंदे मातरम एक जय घोष प्रसारण प्रति शुक्रवार सुबह 8:15 पर, पुनः प्रसारण उसी दिन दोपहर 2 बजे। लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष।
2: Fantastic fun for family.
3: 101.1 MHz Surat FM. આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. સવારના 8:30 થઈ છે. સમય છે ઝરોખામાં. આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે જાણી લેવાનું.

રજૂ થશે આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પર. સવારે 9:55 ઇંચે સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, જ્યારે સવારે 10 વાગ્યાથી માણશો તમારો મનપસંદ ફોન ઇન ફરમાઈશી પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે રજૂ કરશે વિશાખા મોરે. 11 વાગ્યાથી માણશો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર, જ્યારે સવારે 11:30 માણી શકશો ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષના ઉપલક્ષમાં વિશેષ રૂપક રેડિયો એટલે આકાશવાણી. બપોરે 12 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, જ્યારે ત્યારબાદ બપોરે 12:05 સજાવીશું યાદો કી મહેફિલ. 1 વાગ્યાથી કરીશું સુરીલા સફર, જ્યારે બપોરે 2 વાગ્યાનો સમય છે ત્રિવેણીનો. બપોરે 2:35 માણી શકશો કાર્યક્રમ સદાબહાર નગમે, જ્યારે 3 વાગ્યાથી સાંભળી શકશો કાર્યક્રમ સખી સહેલી. બપોરે 4 વાગે સેહતનામામાં મધુમેહ કે કારણ ઓર બચાવ વિષય પર ડૉક્ટર કુણાલ મહેતા સાથે વાતચીત સાંભળી શકશો, જ્યારે ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી છાયાગીત કાર્યક્રમનું પુનઃ પ્રસારણ માણી શકશો, અને સાંજે 5:30 માણી શકશો કાર્યક્રમ તરાને નયે પુરાને.

સાંજે 6 વાગ્યાને 5 મિનિટે માણીશક કાર્યક્રમ ગુજરા હોવા જમાના, જ્યારે ત્યારબાદ સાંજે 6 વાગ્યાને 35 મિનિટથી ફરીથી માણી શકશો ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષના ઉપલક્ષમાં વિશેષ રૂપક રેડિયો એટલે આકાશવાણી. સાંજે 7 વાગ્યાનો સમય છે જયમાલા કાર્યક્રમનો, જ્યારે સાંજે 7 વાગ્યાને 45 મિનિટે સ્મૃતિઓં કે સ્વરમાં સેવાનિવૃત્ત સહાયક કાર્યક્રમ નિદેશક શ્રીમતી અનિતા વેસલી પટેલ સાથે મમતાસિંહની વાતચીતનો બીજો ભાગ સાંભળી શકશો. રાત્રે 8 કલાકે હવામહેલમાં માણશું જલકી યસ સર, જેના લેખક છે પ્રકાશ શુક્લા અને નિર્દેશક છે જયદેવ શર્મા કમલ.

રાત્રે 8:15 માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક, જ્યારે રાત્રે 9:30 માણી શકશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર. રાત્રે 10:00 માણી શકશો કાર્યક્રમ છાયા ગીત, જ્યારે ત્યારબાદ રાત્રે 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત, અને ત્યારબાદ રાત્રે 11:00 માણી શકશો કાર્યક્રમ રંગ તરંગ. તો મિત્રો, આ હતા આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણીએ આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. સમાચાર વિગતવાર. આજે રાજ્યસભાની યોજાનારી ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરશે. ગાંધીનગર ખાતે વિધાનસભામાં વિજય મુહૂર્તમાં રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા પોતાની ઉમેદવારી કરશે. મંત્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવારી કરાશે. આ તમામ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થવાની શક્યતા છે. આ વખતે કોંગ્રેસ પાસે ઉમેદવારી નોંધાવવા માટેનું પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે રાજ્યસભામાં કોંગ્રેસ ઉમેદવારી નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. શાળાઓમાં 35 દિવસોના ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ આજથી ધોરણ 1-8 તેમજ 9-12ની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત બોર્ડ હેઠળની 54,000 જેટલી રાજ્યની શાળાઓમાં આજથી સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ સત્ર 120 દિવસનું રહેશે. આજથી 4 નવેમ્બર સુધી પ્રથમ સત્ર યોજાશે, જ્યારે 5-25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. આ સત્રના આરંભ સાથે જ શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠશે. આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છે. લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે 8 જૂને વિશ્વભરમાં વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે સરકારે નાગરિકોને બ્રેઇન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવા અપીલ કરી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: બ્રેઇન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જો કે અદ્યતન તબીબી વિજ્ઞાનને કારણે હવે બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શક્ય બની છે. સમયસર જાગૃતિ, વહેલું નિદાન અને ત્વરિત અદ્યતન સારવાર દ્વારા આ બીમારી સામે જીતી શકાય છે. અમદાવાદની GCRI હોસ્પિટલમાં આવા કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું નિદાન અને અદ્યતન સારવાર મળી રહે છે. પરિણામે ગુજરાતના દર્દીઓએ રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી. અહીં છેલ્લા 5 વર્ષમાં બ્રેઇન ટ્યુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની અદ્યતન સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ વર્ષ 2025 સુધીમાં 252 કેસો નોંધીને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAએ નીટ UG 2026ની પુનઃ પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી જાહેર કરી છે. પુનઃ પરીક્ષા આગામી 21 જૂને દેશભરમાં 551 શહેર અને ભારત બહારના 14 શહેરમાં બપોરે 2 થી સાંજે 5 વાગીને 15 વાગ્યા સુધી પેન અને પેપર મોડમાં લેવાશે. NTAએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા શહેર માહિતી સ્લીપ પ્રવેશપત્ર નથી અને તે ફક્ત ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત હશે તે શહેર વિશે માહિતી આપવા માટે જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો વચ્ચે NTA દ્વારા 12 મેના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. CBI હાલમાં પેપર લીક કેસની તપાસ કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં આજથી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે. ગાંધીનગર ખાતે સાબરમતી આશ્રમના ચાલી રહેલા વિકાસ કાર્યો અને સાબરમતી રિવરફ્રન્ટના સતત વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મોડી સાંજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ અને ભવિષ્ય માટેના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન જાહેર જગ્યાઓને વધારવાની સાથે આપણા વારસાને જાળવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસથી શહેરની ઓળખ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં સાંસ્કૃતિક મહત્વ વધશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ aiarnews_abid ફોલો કરશો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 16માંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં ઓપરેશન મ્યુઅલ હન્ટ ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં જે મ્યુઅલ એકાઉન્ટ છે તેમના વિરુદ્ધ કામગીરી થઈ રહી છે.
2: કુલ 16 આરોપીઓ વિરુદ્ધમાં 8 FIR દાખલ કરવામાં આવી છે. આ એકાઉન્ટ્સમાં ટોટલ 50,1930 ની કમ્પ્લેન આ એકાઉન્ટ્સના વિરુદ્ધમાં હતી અને ટોટલ અમાઉન્ટ જો ઇન્વોલ્વ હતો આમાં સાયબર ફ્રોડનો 1,78,92,645 રૂપિયા છે. આ 16 આરોપીઓમાંથી 9 આરોપીઓને અટક કરવામાં હાલ આવ્યા છે.
0: પૂર્વ મિસ ગુજરાત સુપર મોડેલ ખેલાડી હિના રાજગોરે અમદાવાદના ઇકેઈ એરાના ખાતે આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનને નેતૃત્વ કર્યું. આ ચેમ્પિયનશીપમાં ભારત 50 ચંદ્રક સાથે ચંદ્રકો મેળવવામાં અગ્રેસર રહ્યું છે. ભારતે 40 સુવર્ણ, 8 રજત અને 2 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે, જ્યારે જાપાન બીજા અને સિંગાપોર ત્રીજા સ્થાને રહ્યું છે. 8 જૂન 1936 દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે રાજ્યમાં ગરમીની સ્થિતિ હજુ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લોકોને આંશિક રાહત મળી શકે છે.
3: ગુજરાત રીજન મેં અગલે 7 દિન તક આઇસોલેટેડ લાઇટ ટુ મોડરેટ રેન થંડર શાવર્સ હો સકતે હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી ડે 1 મેં ઓર ફિર ઉસકે બાદ ડે 5, 6, 7 મેં થોડી સી એક્ટિવિટી આને કી સંભાવના હૈ. બીચ મેં સૌરાષ્ટ્ર કચ્છ મેં ડે 2, 3, 4 મેં ડ્રાઈ રહેને કી ઉમીદ હૈ ઓર અગલે 7 દિનો મેં કોઈ વિશેષ એસા નહીં હૈ કે બઢ જાય ટેમ્પરેચર તો લગભગ 9 લાર ચેન્જ મેં રહેગા.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી. સહેલગાહે આવેલા ખુશ્બુ મહેડાએ અંગે કહ્યું કે ગોવાની જેમ જ દમણમાં પણ આનંદ આવી રહ્યો છે.
4: મોદીજી અભી યહાં આકે ગયે થે તો હમને ઉનકા સુના તો હમે પતા ચલા કે યહાં પે ઇતના ડેવલપ હો ચુકા હૈ. વૈસે આપ ઇસે મિની ગોવા બોલ સકતે, મેં ગોવા ભી જાકે આઈ હું ઓર હમને યહાં પે બહોત એન્જોય કિયા. ડેવલપ ભી બહોત અચ્છા હૈ, સફાઈ વગેરા ભી બહોત અચ્છા, બીચીસ ભી બહોત ક્લીન હૈ. ડીજે નાઇટ બહોત અચ્છી થી કલ રાત, વહાં પે ભી બચ્ચો કે લિયે એડવેન્ચર વગેરા ડેવલપમેન્ટ હુઆ હૈ. મોદીજી ને બિલકુલ સહી કહા હૈ ઓર ઉન્હોને જો યે ડેવલપ કિયા હૈ તો હમ સબ યહાં પર અભી સેટરડે સન્ડે એન્જોય કરને કે લિયે આ સકતે હૈ.
0: ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન માટે અમદાવાદમાં બૃહદ બેઠક યોજાઈ. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહભાગી થયા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો ઉછેરવાના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણીએ આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
5: આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે માણીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે. પસાણો
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે PM સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત હતો અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પર.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
0: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 એફએમ. અને હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
2: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
3: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
4: નમસ્તે શ્રોતાઓ.
3: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
4: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
3: અચ્છા.
4: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ

0: બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 991 આ નંબર પર, 1800 2677 991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
0: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા,
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 991 આ નંબર પર, 1800 2677 991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. સ્ટુડિયોની ઘડિયાળ અત્યારે બતાવી રહી છે સવારના 10 વાગ્યાનો સમય અને આ સમય છે તમારા દિલની વાતો અને પસંદીદા ફિલ્મી ગીતોને માણવાનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગમાં, જે આજે રજૂ કરશે વિશાખા મોરે.

0: જી હા દોસ્તો, આપનો જાણીતો અને માનીતો મનપસંદ ફોન ઇન પ્રોગ્રામ
1: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.1
0: સુરત એફએમ. હેલો સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
2: હેલો કેમ છો?
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ
1: 101.1

0: नमस्कार
1: नमस्कार, गुड मॉर्निंग. सूरत एफएम स्पीकिंग.
0: सूरत एफएम स्पीकिंग,
1: बोलो.
0: गणेश सोसाइटी खंभातथी जिग्नेश खारा वात करू छू. मैडम
1: जिग्नेश भाई, केम छो?
0: બસ મજામાં મેડમ.
1: શું ચાલે છે? નવા જૂની?
0: નવા જૂની તો બસ, હવે આ ગરમીની સીઝન ચાલે છે ને વરસાદની તૈયારી થઈ રહી છે.
1: બરાબર. હવે જિજ્ઞેશભાઈ, તમને ખબર જ છે કે 8 જૂન 2026 દિવસે આકાશવાણી 90 વર્ષ પૂરા કરી રહી છે.
0: હાજી હાજી.
1: તો એ વિશે તમે શું કહેવા માંગશો?
0: પહેલા તો આકાશવાણીને 90 વર્ષ પૂરા કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
1: થેન્ક યુ.
0: હું નાનપણથી જ રેડિયો સાંભળતો આવેલો છું. મારા ઘરમાં પહેલા મારા મમ્મી પપ્પા રેડિયો સાંભળતા હતા, તેથી મને પણ રેડિયોનો શોખ લાગ્યો હતો અને ખૂબ જ પસંદ પડે છે મને રેડિયો સાંભળવાનું. મારા જીવનમાં જોવા જઈએ ને તો રેડિયો દ્વારા કોની સાથે કેવી રીતના વાતચીત કરવી, કઈ રીતના કઈ ભાષાનો ઇસ્તેમાલ, કયા શબ્દોનો ઉપયોગ કરવો, એ બધું વિવિધ ભારતી આકાશવાણી પાસેથી ખૂબ જ રોચક જાણકારીઓ મળતી રહે છે અને બધું જ્ઞાન મળે છે.
1: એ વાત તો તમારી 100% સાચી જ છે.
0: સાથે સાથે મનોરંજન તો થાય છે જ અને દેશ વિદેશના સમાચાર પણ સાંભળવા મળે છે.
1: જિજ્ઞેશભાઈ, હું તમને એ પૂછવા માંગુ છું કે આકાશવાણી થકી ભાષાઓનું નોલેજ પણ વધે છે.
0: હા જી.
1: તો જે રીતે અત્યારે તમે વાત કરી રહ્યા છો, ડેફિનેટલી તમે રેડિયો સાંભળો છો અને તમારી ભાષામાં આટલો બધો સુધાર હોઈ શકે. અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ લેંગ્વેજીસ આપણે રેડિયો પર સાંભળતા હોઈએ છીએ. હવે ગુજરાત હોય તો ડેફિનેટલી આપણે ગુજરાતીમાં જ વાત કરતા હોઈએ છીએ, હિન્દી હોય. અને ઓલ ઇન્ડિયા રેડિયો એટલે તમામ ભાષામાં છે.
0: બધા રાજ્યની ક્ષેત્રીય ભાષાઓમાં ત્યાં પ્રસારિત થતું હોય છે.
1: હા હા. ત્યારે ઘણા બધા એવું કહ્યું કે ભાઈ રેડિયો સાંભળી સાંભળીને અમારી ભાષા બહુ જ સુધરી ગઈ છે.
0: 100% સાચી છે.
1: ઉદ્ઘોષકોને સાંભળી સાંભળીને લોકો પોતાની ભાષા પર કંટ્રોલ લાવી રહ્યા છે.
0: હા જી.
1: અને આ બધો જ શ્રેય આકાશવાણીને જાય છે.
0: 100% મેડમ. જાણે પ્રાઉડ ફીલ કરવું જ જોઈએ, ખાસ કરીને આકાશવાણીને, એમના તમામ ઉદ્ઘોષકોને અને સર્વે શ્રોતા મિત્રોને પણ.
1: ના, સાચી વાત છે. અને શ્રોતા મિત્રો પણ એવા આ બધી વાતોને પોતાની અંદર ગ્રહણ કરી છે.
0: હા જી, સાચી વાત છે મેડમ તમારી. અને સાચામાં બહુજન હિતાય બહુજન સુખાયનો અર્થ સંપૂર્ણ સાચો
1: સમજાવ્યો છે. આકાશવાણી 90 વર્ષ પૂરા કરે છે, આગળ પણ આપણને આવી રીતે જ અવિરત સેવા આપતી રહેશે.
0: હા જી,
1: એવી આપણે એમને શુભેચ્છા પાઠવીએ.
0: હા ચોક્કસ મેડમ. બસ આ ફિલ્મ ગીતનો કાર્યક્રમમાં એક ગીત સાંભળ્યું હતું.
1: કયું?
0: ફિલ્મ સાજનનું ગીતના શબ્દો છે, મેરા દિલ ભી કિતના પાગલ હૈ યે પ્યાર તુમસે કરતા હૈ.
1: ક્યા બાત હૈ.
0: એ ગીત હું આકાશવાણીને ડેડિકેટ કરવા માંગુ છું.
1: આય હાય હાય હાય, વેરી નાઇસ ચોઇસ. ચલો તો જિજ્ઞેશભાઈ, આપણે આ ગીત પ્લે કરીએ અને સાંભળીએ આપણે બધા જ સુરત એફએમ પર સાજન મૂવીનું ગીત. તો સાંભળતા રહેજો સુરત એફએમ.
0: આવજો
1: આવજો.

0: ગરમી નો અહેસાસ. ઋતુ ઋતુ નું કામ કરે ને દશરથભાઈ.
1: હા, એ તો ઋતુ ઋતુ નું કામ કરવાની છે.
0: ઠંડી નો અહેસાસ, ગરમી નો અહેસાસ, પછી હવે થોડાક દિવસોમાં વરસાદ નો અહેસાસ પણ કરી જ લેશો.
1: આજે થોડા અમી છટના થયા હતા મેડમ.
0: એવું છે ને?
1: હા હા,
0: બસ
1: તો
0: એટલે ગરમીની સિઝન જશે અને વરસાદની સિઝન ચાલુ થશે. આકાશવાણી 90 વર્ષ પૂરા કરી રહી છે આજે, તો તમે શું કહેવા માંગશો?
1: આકાશવાણી 90 વર્ષ પૂરા કરી રહ્યા છે, તેને અભિનંદન. લગભગ 50 વર્ષથી જાણે હોશ સંભાળ્યા ત્યારથી જ સાંભળું છું.
0: બરાબર.
1: આકાશવાણી,
0: આકાશવાણી એક સંસ્કાર છે. જેમ માં પોતાના બાળકને સંસ્કાર આપતી હોય છે નાનપણથી, તેવી રીતે આકાશવાણી પણ આપણને સંસ્કારોથી ભરી દે છે. સારી સારી વાતો સાંભળવી, ઓથેન્ટિક ન્યૂઝ, આ બધું જ
1: પ્રોગ્રામ સાંભળવાના મળે
0: અને ઇન્ફોર્મેશન તો ઓહો કેટલી બધી. બરાબર ને? તમને પણ ઘણી બધી માહિતીઓ એવી મળી હશે જે તમને ખેતી કામમાં મદદ કરતી હશે. નહીં,
1: ખેતી કામમાં, શિક્ષણમાં, બધામાં જ મદદ કરે. મને સિંગિંગનો બહુ શોખ છે મેડમ.
0: અચ્છા, તો સિંગિંગ નો શોખ છે એ આકાશવાણી સાંભળી સાંભળીને જ આવ્યો કે શું?
1: હા, સાંભળી સાંભળીને.
0: ઓકે, એટલે ગીત ચાલતા હોય તો પાછો પાછો તમે પણ ગાતા હો. તો કયું ફેવરેટ ગીત છે એમ તમારું?
1: મારો રામતેરી ગંગા મેલી નું આપી દેજો, સુન સાહેબા સુન.
0: ઓહો,
1: લગભગ 10-12 વખત ફિલ્મ જોઈ છે.
0: બરાબર, એટલે આ મૂવી ના બધા જ ગીતો તમારા ફેવરેટ છે એમ?
1: ફેવરેટ.
0: ચાલો, સરસ. તો દશરથસિંહ, આવી રીતે જ તમે આકાશવાણી સુરત FM સાંભળતા રહેજો. આપણે આ ગીત પ્લે કરીએ, સાંભળતા રહેજો સુરત FM.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: हेलो,
3: सूरत एफएम।
2: यस, सूरत एफएम स्पीकिंग। कौन बोलो?
3: जयेश भाई पंचाल बोलो, विशाखा बेन।
2: क्या बात है, एकदम जोरदार, मने ओळखी गया हमने।
3: ओळखी गया ने, तो तमने तो मैं रोज सांभळू छू, तो अरे तमने कौन नहीं ओळखे।
2: आय हाय हाय हाय, क्या बात है। बोलो बोलो जयेश भाई, आज शू फरमाइश छे आपनी?
3: फरमाइश तो पछी आपणे करीशुं।
2: ओके,
3: हूँ नवसारी थी बोलू छू।
2: બરાબર,
3: અને મારે છે તે આકાશવાણી વિશે વાત કરવી છે તમને થોડી।
2: વાહ વાહ, બોલો બોલો।
3: તો આપણે જે 8 જૂને જે આકાશવાણીના જે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો એના ઉપલક્ષમાં જે હું શુભેચ્છા તો આપવા માંગુ છું, પણ તમને જૂની વાત કરવા માંગુ છું, લાંબા સમયની વાત કરવા માંગુ છું તમને। તો પહેલે જયારે જે ફોનિંગ પ્રોગ્રામ આવતો હતો તમારા સુરત એફએમ પર, તે ત્યારનો ટાઈમ હતો રાતના, આપણે શું કહે, રાત્રે 8 થી 8:30 સુધી આવતો હતો, ત્યારે પણ હું સાંભળતો હતો। અને પછી તે 8 થી 8:30 જે ફોનિંગ પ્રોગ્રામ આવતો તે બંધ થઈ ગયો, અને પછી 9:15 થી 10 કર્યો સવારનો।
2: ઓકે,
3: તો બી હું સાંભળતો હતો, અને ત્યારે અસલ જે રેકોર્ડિંગનો સમય હતો સોમવારે સાંજના 4 થી 5:30 હતો, એટલે તો બી હું ફોન કરતો હતો। જૂના એલાઉન્સર સાથે બી મેં વાત કરી ચૂકેલો છું, ને હજુ બી વાત કરું છું, ને હવે તમારી સાથે પણ મારી વાત થઈ રહી છે।
2: વાહ વાહ।
3: ત્યારે હું પહેલે હું નાનો હતો ને ત્યારે મને મારા પપ્પાએ રેડિયો ખરીદીને આપેલો, અને એટલે ત્યારે અમદાવાદ વડોદરા આકાશવાણી રાજકોટ ઓલ ઇન્ડિયા રેડિયો ઉર્દુ સર્વિસ એ હું સાંભળતો હતો, અને પછી સુરત એફએમ આવ્યું, એટલે

0: તુરત એફએમ ચાલુ કર્યું ને પછી
1: બરાબર છે.
0: એટલે આકાશવાણીના જે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે 8 જૂને, હું એવી ઈચ્છા રાખું છું કે તમારું જે સુરત એફએમ છે એ આમ ને આમ ઉત્તર અને ઉત્તર આવી રીતે પ્રગતિ કરતું રહે અને આગળ વધતું રહે એવી અમારા તરફથી ખૂબ ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છા.
1: ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે રીતે આકાશવાણી આજે 90 વર્ષથી જે સેવા આપી રહી છે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી જ સેવા એ અવિરત ચાલુ રાખે.
0: અને વિશાખાબેન, મિત્રો જે બન્યા છે ને આકાશવાણીના માધ્યમથી, એ શું કે આપણા મને જીવનમાં પરિવર્તન આવ્યું છે. એટલે પરિવર્તનમાં મિત્રો મળ્યા છે, જેમ કે રેડિયો મિત્ર અનિલ દેસાઈ છે, નાનપુરા સુરતથી પિયુષ મહેતા છે, અને એમની બેન યોગિની બેન મહેતા, અને ભાવનગરના અફઝલભાઈ, અને આપણા કિરીટભાઈ સોલંકી નવા નખત્રાણાના, આ બધા મિત્રો મને મળ્યા છે, અને અજીતભાઈ ભાવસાળ, આ બધા મિત્રો મને આકાશવાણીના સુરત એફએમના માધ્યમથી જ મળ્યા છે, અને એ તમે જ મને અમને મિત્ર ગ્રુપ બનાવી આપ્યું. ખરેખર તો તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય કે તમે અમને આ તમારા લીધે, એટલે તમે જ અમને ગ્રુપ બનાવી આપ્યું.
1: અને આકાશવાણી સુરત એફએમ જોડે ઓલવેઝ બંધાયેલા રહેજો.
0: ચોક્કસ.
1: ચાલો તો જયેશભાઈ, હવે આપણી વાતો લાંબી થઈ જશે, પછી એને ટૂંકાવી બહુ અઘરી પડી જાય, એના કરતા હવે તમે કહી દો કે ફરમાઈશ.
0: પેલું કહેવાય ને કે આપણે આપણે આટલી જેટલી લાંબી વાત કરીએ તો સમય ઓછો પડે છે, પૂરી નથી.
1: હા, એ જ. તો જયેશભાઈ, આજે સુરત એફએમ પર તમે કયું ગીત સાંભળવાનું પસંદ કરશો?
0: આપણે બેન પેલું જોય મુખર્જીના સાધના પર ફિલ્મ આવ્યો, એક મુસાફિર એક હસીનાનું ગાયન છે ને, અગર હમસે મિલતે રહે દેખીએ એક દિન પ્યાર હો જાયેગા. એ ગીતના ગીતકાર છે રાજા મેંદી અલી ખાન, અને સંગીતકાર ઓપી નૈયર, અને ગાયક સ્વર છે આશા ભોસલે અને મોહમ્મદ રફી.
1: ઓકે, તો ચલો જયેશભાઈ, આપણે સાંભળીએ આ ગીત સુરત એફએમ પર.
0: ઓકે,
1: સાંભળતા રહેજો સુરત એફએમ.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: तमारी वातो तमारा आवाज मा
2: नंबर डायल करो एटली ज्वार मा
1: हो बहार के घर मा
2: रहशे सूरत एफएम तमारा दिल मा
1: कॉल करो
3: रेकॉर्डिंग माटे दर रविवारे सवारे 9 થી 1 વાગ્યા दरम्यान
1: 0261-22-36209
2: 0261-22-36209 पर।
4: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 MHz।
5: हेलो
6: हेलो
5: यस सूरत एफएम स्पीकिंग।
6: गुड मॉर्निंग गीता का मोर है।
5: हाँ गुड मॉर्निंग।
6: मारू नाम विजय भाई रूपावाला, कमरोली रोड काफी नगर।
5: बोलो बोलो विजय भाई।
6: ये अधिक मास कही रहे नहीं।
5: हाँ हाँ तमे बोलो, अधिक मास में तमे शू करवाना छो?
6: एक टाइम जमू छे हूँ तो।
5: अने तमारे ता तमे बदा भाणियाओ ने जमवा बोलाव्या के नहीं?
6: એ જમવાનું બાકી છે, અમારે તો બહુ છે ને, પિયર ગયેલી છે રેવા।
5: અચ્છા
6: હા, એટલે એ લગભગ આજે આવે, આજે આવશે, છોકરો લેવા ગયેલો છે।
5: બરાબર,
6: ગઈકાલ નો ગયેલો છે।
5: ઓકે,
6: એટલે આજે આવશે, પછી નક્કી કરી દઈએ।
5: બરાબર, તમારે કેટલા ભાણિયાઓને બોલાવવા પડે?
6: મારે તો બધું મળીને ઘરનું તો 35 જણા થાય।
5: બાપરે, તો પછી આટલા બધાની રસોઈ કોણ કરે?
6: અમે તૈયાર મંગાવી, બહારથી મંગાવી દઈએ, બાપા ઓર્ડર આપી દઈએ।
5: વાહ વાહ, સરસ।
6: અમને કાલે અમને બે પરમ દિવસે બે છોકરી આવેલી, રેલી નાની, કાલે પછી ગઈકાલે મોટી પણ સવાર માં આવી, બંને ભાઈ લોકો આવ્યા, છોકરા આવે એટલે મજા પડી જાય। નાની રેવાની હતી પણ એનો છોકરો માન્યો જ નહીં, એ તો અમારી સોસાયટીમાં 4-5 ઘર દૂર જ રહી છે એ લોકો પણ।
5: અચ્છા,
6: પણ એ માનતો જ નથી, અરે તું પાછો સવારે આવજો નઈ, તું એકલો જાજે, તારા ડેડી હારે સુઈ જજો।
5: બરાબર,
6: એનો પેલી થેલી તૈયાર કરી દીધી એનો।
5: નાની
6: છોકરી સોસાયટીમાં રહી છે અમારી,
5: તો નજીક ને નજીક સારું, મમ્મી પપ્પા આજુબાજુ હોય તો વધારે સારું લાગે, છોકરાઓને આધાર રહી।
6: હા, એ લોકો ને તો છે ને રવિવાર આવે ને એટલે ત્રણ બધા નાના નાના જ છે, એક બીજી માં ભરે, એક હવે સિનિયર માં આવી ને એક ચોથી માં આવ્યો, એ લોકો ત્રણ જણા નક્કી કરે ફોન પર જ કે હવે આ કાલે રવિવારે આપણે કા ઘરી ગોઠવવાનો છે પ્રોગ્રામ।
5: બરાબર,
6: હા અહીંયા ગોઠવવાનો એટલે ફોન આવી જાય, એકાદ દાદી કાલે અમે આવવાના, ચીઝા બનાવવાના છે,
5: એવું છે
6: એટલે હા, એ લોકોનું જે બનાવવાનું હોય તે જ બનાવી આપવાનો। પછી
5: ફરમાઈશ છોકરાઓ કોની પાસે કરે? નાના નાની ને દાદા દાદી પાસે જ કરે ને?
6: હા, મારી સાથે આવે, પછી વાર્તા સંભળાવો, ચલો એ લોકો વાર્તા નહીં કે સ્ટોરી કરાય,
5: ઇંગ્લિશ મીડિયમ ના છોકરાઓ ને એટલે સ્ટોરી કહેવાની, તો ખરું જીવન છે છોકરાઓની સાથે,
6: એ જ અમને છે ને એ લોકોની સાથે આમ રમે ને, એ લોકો બધાને આપણે વાર્તા કરે ને અમારા બરોબર બચપન યાદ આવી જાય।
5: હા, અને આપણને સુકૂન કેટલું મળે કે આપણા છોકરાઓના છોકરાઓ આપણી પાસે રમતા હોય ત્યારે, ચાલો તમે તમારા નાતી પોતી સાથે મસ્ત મજા કરો, એન્જોય કરો લાઈફ। બહુ મજા આવી મને પણ તમારી સાથે વાત કરીને, અને તમે સાંભળો આ ગીત।
6: ઓકે, આવજો
5: સાંભળતા રહેજો સુરત એફએમ।

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: પસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: हेलो।
1: सुरत एफएम
0: हाँ, सूरत एफएम स्पीकिंग।
1: અમારે ગીત સાંભળવું છે.
0: કયું ગીત સાંભળવું છે?
1: અને હમ આપકે કોનનું હું મારા ફ્રેન્ડ લોકોના નામ લેવા માંગુ છું.
0: તમે તમારા ફ્રેન્ડના નામ લો, એ પહેલા તમે તમારું નામ લો।
1: મારું નામ પિંકેશ રાણા છે.
0: પિંકેશ?
1: હા,
0: શું કરો છો પિંકેશ?
1: અમે ડાયમંડમાં જોબ કરીએ છીએ.
0: ક્યાંથી વાત કરો છો?
1: આ ગોપીપુરાથી.
0: વિચાર કેમ કરવો પડ્યો કે તમે ક્યાંથી વાત કરો છો એમ?
1: ગોપીપુરાથી અત્યારે આમ તો મેં ઓફિસમાં છું. આમ તો અત્યારે
0: અચ્છા, શું કરો છો ડાયમંડમાં તમે?
1: આ ડાયમંડમાં હીરા ઘસીએ છીએ અમે. હા,
0: હીરા ઘસતા ઘસતા જીરમ પડે કે એમાં?
1: હા, પડે ને, બોલે મેનેજર, જીરમ પડે.
0: અચ્છા, જીરમ પડે એટલે મેનેજર બોલે એમ?
1: હા, નુકસાન થાય ને.
0: બરાબર છે, રિસ્કનું કામ તો ખરું જ ને.
1: લેવલી મારો ફ્રેન્ડ વાત કરવા માંગે છે.
0: સારું,
1: હલો.
0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
1: હા, યસ મેમ. મેમ, આજે આપ હમારા ગીત સુનાઈ લેને જાયા આજ આપકો. હમ લોગ સબ ડાયમંડ મેં જોબ કરતે
0: હૈ. હમ આપકે કોન કા કોન સા ગાના આપ સુનોગે?
1: અચ્છા વાલો કોઈ ભી આપકે હિસાબ સે રખ દો ના. હમારે યહાં દો તીન દિન સવારે ઉસકા શાદી નહીં હો રહા હૈ.
0: આપ કોન બાત કર રહે હૈ?
1: મેં દિલીપ ભાઈ બાત કર રહા હું.
0: અચ્છા, દિલીપ ભાઈ, તો અભી આપ સબ ડાયમંડ મેં જોબ કરતે હો એક સાથ? તો ચલો, પિંકેશ ભાઈ ઓર દિલીપ ભાઈ કી ફરમાઇશ હૈ કે હમ આપકે એક ઓન કા ગાના આપકો સુનના હૈ, તો ચલો હમ સુનવા દેતે હૈ આપકો યે ગાના સુરત એફએમ પર.
1: થેન્ક યુ.
0: સુનતે રહીએ સુરત એફએમ.

0: हेलो,
1: हेलो।
0: सूरत एफएम आई बोलो। हाँ,
1: हाँ, सूरत एफएम स्पीकिंग। कौन बोलो?
0: दिव्य सराना बोलूँ। हेलो,
1: क्याथी बात करो छो तमे?
0: उतना रे और मारू उतना घणो समय थे के तमारो फोन જ નહી લાગ્યા કરતો। આજે લાગ્યો ઘણા સમય પછી।
1: બોલો
0: કેવું
1: બોલો,
0: છે?
1: એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં। તમે કેમ છો?
0: મજામાં મજામાં। મારે એક ગીત સાંભળવું હતું સુરત
1: કયું?
0: એફએમ પર, કેદારનાથ। કેદારનાથ તમારા ફ્રેન્ડ સર્કલ જોડે જવાની ઈચ્છા છે? મારા
1: ઓકે,
0: ફ્રેન્ડ સર્કલ ના નામ લેવું છું, નામ
1: બરાબર
0: લેવા માંગુ છું।
1: બોલો।
0: પિંકેશ રાણા, મયુર રાણા, વિજય રાણા, દિલીપભાઈ, કાંતિભાઈ।
1: ઓકે, બધા ડાયમંડ વાળા છો તમે એમ ને?
0: હા, ડાયમંડ વાળા।
1: ચાલો સરસ। તો આપણે કેદારનાથ મૂવીનું પેલું નમો નમો શંકરા,
0: હા, નમો નમો શંકરા વાળા।
1: ઓકે, સાંભળતા રહેજો સુરત એફએમ।
0: થેન્ક યુ।

0: હેલો ફ્રેન્ડ્સ, આજે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં તમે જે ગીતો માણ્યા તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. પહેલું ગીત તમે માણ્યું મેરા દિલ ભી કિતના પાગલ હૈ, સાજન મૂવીથી કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય નદીમ શ્રવણ એન્ડ લિરિક્સ સમીર. ત્યારબાદ તમે ગીત માણ્યું સુન સાહેબા સુન, રામ તેરી ગંગા મેલી મૂવીથી લતા મંગેશકર અને સાથીદારોનો અવાજ, મ્યુઝિક કમ્પોઝ્ડ બાય રવિન્દ્ર જૈન એન્ડ લિરિક્સ હસરત જયપુરી. ત્રીજું ગીત તમે માણ્યું આપ યું હી અગર હમસે, એક મુસાફિર એક હસીના મૂવીથી આશા ભોસલે અને મોહમ્મદ રફીના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય ઓપી નૈયર એન્ડ લિરિક્સ રાજા મહેંદી અલી ખાન. ચોથું ગીત તમે એન્જોય કર્યું આપકી આંખો મેં, ઘર મૂવીથી કિશોર કુમાર અને લતા મંગેશકરના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય આર ડી બર્મન એન્ડ લિરિક્સ ગુલઝાર. પાંચમું ગીત તમે માણ્યું વાહ વાહ રામજી, હમ આપકે હૈ કોન મૂવીથી લતા મંગેશકર અને એસપી બાલસુબ્રમણ્યમનો અવાજ, મ્યુઝિક કમ્પોઝ બાય રામ લક્ષ્મણ એન્ડ લિરિક્સ રવિન્દ્ર રાવલ. છઠ્ઠું ગીત તમે માણ્યું દિલ કે અરમા, નિકાહ મૂવીથી સલમા આઘાના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય રવિ એન્ડ લિરિક્સ હસન કમલ. લાસ્ટ સોંગ તમે એન્જોય કર્યું નમો નમો, કેદારનાથ મૂવીથી અમિત ત્રિવેદીના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય અમિત ત્રિવેદી એન્ડ લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય. કીપ લિસનિંગ 101.1 સુરત એફએમ.
1: તો ફ્રેન્ડ્સ, આ તો આજનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, જે આજે તમે માણ્યો વિશાખા મોરે સાથે. અને ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર માણીશું આ નાનકડા કમર્શિયલ બ્રેક પછી.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
1: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 એફએમ. આ એનાઉન્સમેન્ટ તમે રોજ આકાશવાણી પર સાંભળો છો અને એટલે એનાથી ચીર પરિચિત છો, કેમ ખરું ને? અને આકાશવાણીના જે નિયમિત શ્રોતા મિત્રો છે તેમને ખ્યાલ હશે જ કે આજે આપણી આકાશવાણી 90 વર્ષની થઈ ગઈ, યાને કે આજકાલ કરતાં 90 વર્ષના વહાણા વહી ગયા. પણ આકાશવાણી અને તમારો, યાને કે અમારા પ્યારા પ્યારા શ્રોતા મિત્રોનો સાથ હજુ આજે પણ એવો જ મજબૂત અને અડીખમ છે. અને આપણા મૂર્ધન્ય નાટ્યકાર સુશ્રી વિજયા મહેતાએ કહ્યું હતું કે સાતત્ય પણ સત્યનું જ એક સ્વરૂપ છે. અને આ વિધાનને આદર આપીએ તો કહી શકાય કે આકાશવાણી પણ સત્યનું જ સ્વરૂપ છે. આકાશવાણી સરકારી માધ્યમ હોવા છતાં આમ જન સમૂહમાં અપરિમિત લોકપ્રિયતા પામ્યું છે. તેનો યશ તેને મળેલા સુંદર અવાજ અને મૌલિક વિચાર ધરાવતા નિષ્ઠાવાન, સક્રિય, બુદ્ધિશાળી અને સર્જનાત્મક અધિકારીઓ અને કર્મચારીઓને જાય છે એમ કહી શકાય. આકાશવાણીના એનાઉન્સર વન મેન આર્મી જેવા છે એવું કહી શકાય. એ જાતે સ્ક્રિપ્ટ લખે, રજૂ કરે, એડિટિંગ કરે અને નિર્માણ પણ કરે. અને એટલે જ આકાશવાણીમાં તૈયાર થયેલી વ્યક્તિ ક્યાંય પણ પાછી પડતી નથી. જોકે આપણો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર તૈયાર થાય છે આપણી આવી રોચક વાતો સાથે, એવા જ રોમાંચક ગીતોથી. તો આ જ વાત પર હવે માણી લઈએ આજના સુરતી સિઝલરનું આ ફર્સ્ટ સોંગ ફ્રોમ ધ મૂવી સોનુ કે ટીટુ કી સ્વીટી, ઇન વોઇસ ઓફ અરિજિત સિંઘ, પ્રકૃતિ કક્કર એન્ડ અમાલ મલિક, લિરિક્સ કુમાર એન્ડ મ્યુઝિક અમાલ મલિક.

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ, शाम जराओ।
2: देव दर्शन धूप।
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
0: Fantastic fun for family. 101.1 FM. Fantastic fun for family. આકાશવાણી સુરત 101.1 FM પર આજે તમે સુરતી સિઝલરની લિજ્જત માણી રહ્યા છો નેહા સાથે. મિત્રો, આ આકાશવાણીનો ઇતિહાસ પણ ભારે રસપ્રદ છે. 1927માં ઇન્ડિયા બ્રોડકાસ્ટિંગ કંપનીએ મુંબઈ અને કલકત્તામાં સેવા શરૂ કરી. એ પછી 1930માં સરકારે એ સંભાળી લીધું અને તેનું નામ રાખ્યું ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ. આ પછી તારીખ 8 જૂન 1936ના દિવસે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. બસ ત્યારથી આ દિવસને આપણા સૌના માનીતા આકાશવાણીનો જન્મદિવસ ગણવામાં આવે છે. અને પછી 1956માં કેન્દ્ર સરકારે આ ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આકાશવાણી કર્યું અને આ નામ રવીન્દ્રનાથ ટાગોરની કવિતા આકાશવાણી પરથી પ્રેરિત છે એમ કહેવાય છે. ત્યાર પછી 1957માં ફિલ્મી ગીતો માટે વિવિધ ભારતી સેવાનો પ્રારંભ થયો. આકાશવાણી માટે 1960 થી 1980નો તબક્કો સુવર્ણયુગ રહ્યો. 1977માં ચેન્નાઈથી FM શરૂ થયું, જે 1990ના દાયકામાં વિકસ્યું. આકાશવાણીએ કૃષિ, ગ્રામીણ વિકાસ, મહિલા અને બાળકો માટેના કાર્યક્રમો, રેડિયો નાટક, શાસ્ત્રીય સંગીત, રમતગમતની કોમેન્ટ્રીના કાર્યક્રમો શરૂ કર્યા, જે આગળ જતા આકાશવાણીની ઓળખ બની ગયા. આ ઉપરાંત આકાશવાણીનું ન્યૂઝ સર્વિસીસ ડિવિઝન દરરોજના 647 બુલેટિન 90 ભાષા અને બોલીમાં 56 કલાક પ્રસારિત કરે છે. આ ઉપરાંત વિદેશમાં 11 ભારતીય અને 16 વિદેશી ભાષામાં 100થી પણ વધુ દેશોમાં આકાશવાણીનું પ્રસારણ પહોંચે છે. તેમજ AIR FM, રેઇનબો જેવી 18 FM સ્ટીરિયો ચેનલ શ્રોતાઓ માટે અવિરત ચાલે છે. મિત્રો, આકાશવાણીની આ વિકાસ યાત્રામાં 1965માં આપણા ગુજરાતનું ભુજ અને ત્યારબાદ સુરત અને આહવા પણ જોડાયું. આ બધાને કારણે આજે આકાશવાણીના 591થી વધુ કેન્દ્રો છે, જેમાં 23 ભાષા અને 146 બોલીમાં પ્રસારણ થાય છે, જે દેશની 98% વસ્તી અને 92% વિસ્તારને આવરી લે છે. અને હા મિત્રો, આપણા આકાશવાણીની સિગ્નેચર ટ્યુન તેની આગવી ઓળખ છે. વોલ્ટર કોફમેન દ્વારા રચિત આ ધૂન આજે પણ શ્રોતાઓ માટે નોસ્ટાલ્જિયા છે. અને આકાશવાણીની સફરની વાત ચાલી રહી છે તો હવે બાગી 2 મૂવીનું આ સફર સોંગ માણી લઈએ, જુબિન નોટિયાલના સ્વરમાં, જેને લખ્યું છે સૈયદ કાદરીએ અને સંગીતબદ્ધ કર્યું છે મિથુને.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, भारत का गम एक्सपर्ट।
3: फैंटास्टिक फन फॉर फैमिली 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
4: मित्रों, आजे 8मी जून नो दिवस विशेष ए रीते पण छे के आजना दिवस ने प्रतिवर्ष विश्व मस्तिष्क ट्यूमर दिवस याने वर्ल्ड ब्रेन ट्यूमर डे तरीके मनावाय छे। આ વાર્ષિક વૈશ્વિક સ્વાસ્થ્ય કાર્યક્રમ માનવ મસ્તિષ્ક ગાંઠ પ્રત્યે જનજાગૃતતા વધારવાના ઉદ્દેશથી મનાવાય છે। આ વિશ્વ મસ્તિષ્ક ટ્યુમર દિવસના દિવસે યોજાતા વિશેષ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે લોકોને મસ્તિષ્ક ટ્યુમરની ગંભીરતા, તેની ત્વરિત ઓળખ અને નિવારણ માટે શિક્ષિત કરવાનો પણ છે। આ મસ્તિષ્ક ટ્યુમર મસ્તિષ્ક કે તેના બાહ્ય પડમાં કોષની એક અસામાન્ય વૃદ્ધિ છે જે મસ્તિષ્કના સામાન્ય કામકાજને બાધિત કરી શકે છે। ટ્યુમર મુખ્યત્વે એ બાબત પર

આધારિત હોય છે કે આ ટ્યુમર કોશિકાઓ ક્યાંથી ઉત્પન્ન થઈ અને તે કેન્સરયુક્ત છે કે નહીં, અને જો આ મસ્તિષ્ક ટ્યુમરનો સમયસર ઇલાજ ન કરવામાં આવે તો તે મસ્તિષ્કના સામાન્ય કોષોને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી વિકલાંગતા અને સંભવતઃ મૃત્યુ પણ થઈ શકે છે. અને માટે જ આ વર્ષના, યાને કે 2026ના વિશ્વ મસ્તિષ્ક ટ્યુમર દિવસની થીમ છે બારીકાઈથી જુઓ. અને આ દિવસ વર્ષ 2000થી વિશ્વભરમાં મનાવાય છે. અને આ માહિતી સાથે હવે સુરતી સિઝલરમાં માણી લઈએ એક સરસ સોંગ ફ્રોમ ધ મૂવી ફેન્ટમ, અરિજિત સિંઘના સ્વરમાં, જેને લખ્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને સંગીત પ્રીતમનું.

આજના જ દિવસે પ્રતિવર્ષ મનાવાય છે વિશ્વ મહાસાગર દિવસ પણ, જેનો મુખ્ય ઉદ્દેશ મહાસાગરોની આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા, સમુદ્રી સંરક્ષણ અને મહાસાગરીય સંસાધનોના સતત ઉપયોગ વિશે વૈશ્વિક સ્તરે જાગરૂકતા વધારવાનો છે. આ વિશ્વ મહાસાગર દિવસની અવધારણા પ્રથમ વખત 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પૃથ્વી શિખર સંમેલન દરમિયાન પ્રસ્તાવિત કરાઈ હતી. ત્યારબાદ ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક પ્રસ્તાવ પસાર કરીને આધિકારિક રીતે પ્રતિવર્ષ 8મી જૂનના દિવસને વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી હતી. મિત્રો, આપણા મહાસાગરો પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર પથરાયેલા છે. તે ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે અને જલવાયુને નિયંત્રિત કરે છે અને પૃથ્વી પરના ઘણા લોકોને આજીવિકા પ્રદાન કરે છે. અને એટલે જ આપણે આજના આ વિશેષ દિવસથી મહાસાગરોના સંરક્ષણનું સમર્થન કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને તેને જળાશયોમાં ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને સમુદ્રી જીવસૃષ્ટિ વિશે જાગરૂકતા ફેલાવીને પણ આપણે આ દિવસની ઉજવણીમાં સામેલ થઈ શકીએ છીએ. અને 2026ના વર્ષના વિશ્વ મહાસાગર દિવસની થીમ પુનર્કલ્પના, આપણે જે દુનિયાને જાણીએ છીએ તેનાથી અલગ આપણા મહાસાગર સાથે એક નવો સંબંધ છે. અને આ સરસ વાત સાથે હવે માણીએ એક આવું જ સરસ ગીત ફ્રોમ ધ મૂવી પ્રેમ રતન ધન પાયો, દર્શન રાવલ, મોહમ્મદ ઇરફાન અને પલક મુચ્છલના સ્વરમાં, જેને લખ્યું છે ઇરશાદ કામિલે અને સંગીતબદ્ધ કર્યું છે હિમેશ રેશમિયાએ.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो एना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું। તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે, એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી। જનસેવાના 90 વર્ષ।

0: Fantastic fun for family. 101.1 MHz Surat FM. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અને હવે માણીએ ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષના ઉપલક્ષમાં વિશેષ રૂપક રેડિયો એટલે આકાશવાણી. આ લેખ શ્વેતલ પટેલ, સ્વર વૈશિકા કડિયા અને જય રાઠોડ, સંપાદન અને નિર્માણ કમલેશ મિશ્રા.
1: One zero one.

0: recording.
1: G Akashwani.
2: વૈશિકા, રેડિયો એટલે શું?
3: રેડિયો એટલે પ્રસારણનું એક માધ્યમ.
2: હા, એ તો ખરું જ, પણ સાંભળો આ લોકો શું કહે છે.
0: ઘણી ઘણી બધી યાદો જોડાયેલી, અમે ઝરીના કામ સાથે જોડાયેલા એટલે વર્ષોથી આ મશીનરી સાથે એક જ કામ હોય, સાંભળતા જવાનું, કામ કરતા જવાનું, એવી લાઈફ છે અમારી. ઘણી માહિતી આનાથી મળે, ઘણું ઘણું જાણવા મળે. સંજોગો વસાત કઈક બનતું હોય ને તે સમય અમે ધ્યાનથી સાંભળીએ.
4: ઘણા વખત પહેલા પણ લાયસન્સ વાળો રેડિયો હતો, ત્યાર પણ મેં લીધેલો, લાયસન્સ પણ કરાવેલું પોસ્ટ ઓફિસ માંથી. 2-3 બેન 5 બેન ના રેડિયો આવતા હતા, બાલ વાળા. પછી ટ્રાન્ઝિસ્ટર નીકળ્યા,
5: ખેતી કાર્ય કરતો કરતો રેડિયો ટ્રાન્ઝિસ્ટર, ત્યાં આગળ કાપણી કરતા હોય, વાંઢણી કરતા હોય તો એને ફેરવવો પડતો. આજે આપણું જ ઓન એર ઉપર આપણે ભારતભરના આકાશવાણી કેન્દ્રનું પ્રસારણ સ્પષ્ટ સાંભળી શકીએ છીએ. તે માટે આપણે પ્રસાર ભારતીનો પણ આભાર માનીએ. જે આકાશવાણીની જે લોકપ્રિયતા હતી તે આજે અકબંધ છે, લોકપ્રિયતાના શિખરો વધુને વધુ સર કરે તેવી અપેક્ષા.
6: રેડિયો જો નહીં હતો તો અત્યારે જીવન કેવું હતું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. રેડિયો પર શોર્ટવેવ પર થોડું ડિસ્ટર્બન્સ ના બધા પ્રોબ્લેમ હતા તો પણ હું સાંભળતો
7: હતો. 1952 છે મેં રેડિયો થી જોડાવ મેરેઓ છે આકાશવાણી ને જો 90 સાલ બોલે તો બડે સફળતા સે પૂર્ણ કિયે ઉસકો મેરી બહોત બહોત શુભકામના.
8: હું એમ ઈચ્છું છું કે આકાશવાણી સદંતર જીવિત રહે અને આવી જ રીતે સાંભળતા રહીએ અને અમારી ખુશી ને આવી રીતે વ્યક્ત કરતા રહીએ.
2: તો હવે સમજાયું ને કે ભારતના લોકો માટે રેડિયો એટલે માત્ર એક માધ્યમ નથી, પરંતુ તેથી પણ વિશેષ છે. તેમના માટે રેડિયો એટલે માત્ર ઓલ ઇન્ડિયા રેડિયો, માત્ર આકાશવાણી.

0: પ્રસ્તુત છે ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ઉજવણી નિમિત્તે. ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની ભવ્ય તવારીખની ઝલક આપતું રૂપક.
1: રેડિયો એટલે આકાશવાણી.

0: સ્વર જય રાઠોડ
1: અને વૈશિકા કડિયા.
0: આલેખ શ્વેતલ પટેલ.
1: સંકલન અને નિર્માણ કમલેશ મિશ્રા.
0: તો સાંભળીએ આકાશવાણી વિવિધ ભારતી સુરત દ્વારા પ્રસ્તુત રૂપક
2: રેડિયો એટલે આકાશવાણી.

0: શ્રોતા મિત્રો, આપે સાંભળ્યા તે આકાશવાણી માટેના સ્નેહનિતરતા શબ્દો ભલે અત્યારના શ્રોતાઓના હોય, પણ અમને કહેતા ગૌરવ થાય છે કે સતત 90 વર્ષથી આકાશવાણી શ્રોતાઓનો આવો જ સ્નેહ મેળવતું રહ્યું છે.
1: અત્યારે ફોન પર કહેવાતા સ્નેહસભર શબ્દો વર્ષો પહેલા પત્રોના શબ્દો રૂપે પ્રગટ થતા હતા. સ્વરૂપ ગમે તે હોય, સતત 90 વર્ષથી શ્રોતાઓનો સ્નેહ એક સરખો અનરાધાર આકાશવાણી પર વરસી રહ્યો છે.

0: આજ થી 90 વર્ષ પહેલા 8 જૂન 1936 ના રોજ દિલ્હીના કેન્દ્રીય સ્ટેશન સાથે સત્તાવાર રીતે ઓલ ઇન્ડિયા રેડિયો AIR નું નામકરણ થયું અને સ્વતંત્રતા પછી તે સૂચના અને પ્રસારણ મંત્રાલયનો એક અભિન્ન હિસ્સો બની ગયું.
1: આકાશવાણી નામનો પ્રથમવાર પ્રયોગ કર્યો MV ગોપાલ સ્વામીએ. 1935 મૈસૂરમાં ભારતના પહેલા ખાનગી રેડિયો સ્ટેશન માટે આ શબ્દનો ઉપયોગ તેમણે કર્યો હતો.
0: 1939 રવિન્દ્રનાથ ટાગોરે પણ કોલકાતા રેડિયો સ્ટેશન માટે એક કવિતામાં આકાશવાણી શબ્દનો ઉપયોગ કર્યો હતો.
1: પાછળથી પ્રખ્યાત કવિ પંડિત નરેન્દ્ર શર્માના સૂચનને સ્વીકારી 1956 ભારત સરકારે ઓલ ઇન્ડિયા રેડિયો AIR માટે સત્તાવાર રીતે આકાશવાણી નામ અપનાવી લીધું.
0: સંસ્કૃતમાં આકાશવાણીનો અર્થ છે આકાશમાંથી આવતો અવાજ. સંસ્કૃતમાં તેના શાબ્દિક અર્થને જોતા એમ કહી શકાય કે એક પ્રસાર માધ્યમ માટે આનાથી વધુ યોગ્ય બીજું કોઈ નામ હોય જ ન શકે.
1: ફક્ત 6 કેન્દ્રોથી શરૂ થયેલી આ સફર આજે 415થી વધુ કેન્દ્રો સુધી વિસ્તાર પામી છે. જો કે આ કહાની કેવળ ટ્રાન્સમીટરની નથી, આ કહાની છે અસંખ્ય શ્રોતાઓએ આકાશવાણી પ્રત્યે દર્શાવેલ પ્રતિબદ્ધતા અને વિશ્વાસની.
2: ભોર કી ચોખટ પર ભક્તિ કી ધારા,
3: ઓફિસ જાને કી જલ્દી મગર દેશ દુનિયા કી ખબર ભી જરૂરી.
4: યે આકાશવાણી હૈ, અબ આપ વિમલેન દુપાંડે સે સમાચાર સુનિયે.
2: ઓફિસ યા ઘર સે નિકલતે હી ઉફ યે ટ્રાફિક.
3: આકાશવાણી હૈ ના,
5: બાતો હી બાતો મે હર સુબહ 10 થી 11 બના લો પૂરી દુનિયા કો અપના દોસ્ત.
3: ઓફિસ મે થોડા રિલેક્સિંગ મ્યુઝિકલ બ્રેક, ઘર પહોંચતે હી થકાન, કૈસે હો મનોરંજન.
2: આકાશવાણી હૈ ના, ચૈન કી નીંદ સે પહેલે કુછ ભૂલે બિસરે પલ.

0: सफर में
1: आपके साथ
0: आकाशवाणी।
2: ઓલ ઇન્ડિયા રેડિયોને પોતાની સુરીલી ઓળખ મળી. ચેક સંગીતકાર વોલ્ટર કાઉફમેને આકાશવાણી માટે એક સુમધુર સિગ્નેચર ટ્યુન બનાવી.
3: રાગ શિવરંજની પર આધારિત 21 સેકન્ડની એ ધોન, જેમાં હિમાલયની ગંભીરતા હતી અને ગંગાનો શીતળ નિરંતર પ્રવાહ હતો, બસ ત્યારથી જ આ ધૂન કરોડો ભારતીયો માટે ઘરનો પોતીકો અવાજ બની ગઈ.
2: ઓગસ્ટ 15, 1947, આઝાદીની પ્રથમ ક્ષણ, ખચોખચ ભરાયેલ સંસદ ભવનમાં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ તેમનું ઐતિહાસિક ભાષણ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની આપવાના હતા, તે પહેલા રેલાયા સ્વતંત્રતા સંગ્રામના સાથી બંકિમચંદ્ર દ્વારા આલેખાયેલા આપણા ભવ્ય રાષ્ટ્રગીત વંદે માતરમના સુર.

0: સમગ્ર ભારતમાં કાને રેડિયો સેટ માંડીને બેઠેલા એક એક ભારતીય માટે ક્ષણ અવિસ્મરણીય હતી. ત્યારથી દરરોજ સવારે આ ધૂન આકાશવાણી પરથી ગુંજે છે.
1: આઝાદી પછીથી આકાશવાણી સ્ટેશનો માટે તેમની સવારના પ્રસારણની શરૂઆત તેની પ્રતિષ્ઠિત સિગ્નેચર ટ્યુન અને ત્યારબાદ રાષ્ટ્રગીત વંદે માતરમના ત્રણ અંતરાવાળા સંસ્કરણ સાથે કરવાની પરંપરા રહી છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 7 નવેમ્બર 1875 રોજ રચાયેલ વંદે માતરમની 150મી જયંતિનો ઉત્સવ 2025માં જ્યારે ભારતવાસીઓએ ઉજવ્યો ત્યારથી એ નક્કી થયું કે વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ હવે દેશભરમાં ગાવામાં આવશે.
0: ગૃહ મંત્રાલયની 28 જાન્યુઆરી 2026ના રોજની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને વંદે માતરમનું પૂરું સંસ્કરણ તારીખ 26 માર્ચ 2026થી પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ચંદ્રશેખર વઝેના અવાજમાં આકાશવાણી પર ગુંજી રહ્યું છે.

0: આઝાદીના 3 મહિના પછી 12 નવેમ્બર 1947ના દિવસે મહાત્મા ગાંધી પહેલી અને છેલ્લી વાર દિલ્હીના આકાશવાણી સ્ટુડિયો પર આવ્યા.
1: જબ મેને સુના કે આપ લોગો મે કરીબ 2.5 લાખ રિફ્યુજી પડે હૈ ઓર મેને સુના કે અભી ભી લોગ આતે હી રહેતે હૈ તો મુઝકો બડા દુખ હુઆ, મુઝે ચોટ લગી ઓર મુઝકો એસા હી હુઆ કે મેં આપકે પાસ પહોંચ જાઉં. તો ઘનશ્યામદાસજીને શાયદ સોચના કી કે અગર મેં રેડિયો સે બોલું આપકે લીએ ઓર આપકે સામને તો અચ્છા હોગા ઓર પીછે જબ જા સકતા હું તબ જાઉં. તો મેં તો આપકે પાસ આને કી કોશિશ કર રહા હું.
2: તે સમયે આપણો દેશ ભાગલાનો દર્દ ઝીલી રહ્યો હતો. એવા નાજુક સમયે ગાંધીજીએ આકાશવાણી પરથી 20 મિનિટ સુધી શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, આ વાણી આસમાનની જેમ સૌના માટે હોય, છેલ્લા માણસની હોય.
0: ગાંધીજીના એ જ સંદેશને આકાશવાણીએ પોતાનું ધ્યેય બનાવ્યું, બહુજન હિતાય બહુજન સુખાય.
2: અને આ બહુજનમાં સૌથી પહેલા આવી મહિલાઓ. જ્યારે સ્ત્રીઓ ઘરની 4 દિવાલોમાં હતી ત્યારે આકાશવાણીએ તેમના માટે ઉન્નતિની દિશામાં એક બારી ખોલી આપી.
0: 1950ના દાયકામાં આંગન, ગૃહલક્ષ્મી, મહિલા જગત જેવા કાર્યક્રમો શરૂ થયા. સીવણ, ભરતકામ, પોષણ, બાળકોનો ઉછેરથી લઈને કાનૂની અધિકારો જેવા વિષયોથી સભર મહિલાઓ માટેના કાર્યક્રમોએ મહિલાઓમાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું.
2: ગામની નિરક્ષર મહિલાઓ કે જેણે રેડિયો પર શિક્ષણના મહત્વ વિશે સાંભળ્યું અને પોતાની દીકરીઓને પહેલી વાર સ્કૂલે મોકલી, આ રીતે આકાશવાણીએ મહિલાઓને સપનાઓ જોવાથી લઈને તેને સાકાર કરવા સુધીની સફર કરાવી.

0: બહુજન હિતાય બહુજન સુખાય, ધ્યેય મંત્રનો બીજો સ્તંભ એટલે દેશનું ભવિષ્ય, બાળકો. 1957માં બાળકો માટેનો કાર્યક્રમ બાળ સંઘ શરૂ થયો.
1: એ તો બાળ મનોવિજ્ઞાનની પહેલી પાઠશાળા હતી. ઇન્દ્રધનુષ, યુવવાણી, કુછ બાતે કુછ ગીત જેવા કાર્યક્રમોએ બાળકોમાં સર્જનાત્મકતા જગાડી. દૂર સુદૂર ગામના બાળકો પણ રેડિયો નાટકમાં ભાગ લઈને કલાકાર બન્યા.
0: અને પછી તો આકાશવાણીની જ્ઞાનવાણીએ શિક્ષણને ઘેર ઘેર પહોંચાડી દીધું. સ્કૂલે ન જઈ શકનારા લાખો બાળકો માટે આકાશવાણી જ શિક્ષક બની ગઈ.
1: અને ત્રીજો સ્તંભ હતો આપણો કારીગર વર્ગ. લુહાર, કુંભાર, વણકર, શિલ્પી, જેમની કલા લુપ્ત થઈ રહી હતી.
0: આકાશવાણીએ ગ્રામીણ કાર્યક્રમ અને લોકસંગીતનું પ્રસારણ શરૂ કર્યું અને દરેક પ્રદેશના લોક કલાકારોને રાષ્ટ્રીય મંચ આપ્યો.

0: હુનર હાટની વિચારધારા અહીંથી જ ઉદ્ભવી. રેડિયો કાર્યક્રમો દ્વારા કારીગરોને કહેવામાં આવ્યું, તમારી ચંદેરી સાડી, તમારી બ્લુ પોટરી ફક્ત સામાન નથી, આપણી સંસ્કૃતિની ઓળખ છે. બજાર ભાવની સાથે સાથે નવી ડિઝાઇન અને સરકારી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી.
1: ગ્રામીણ ભારત ઉપરાંત આકાશવાણીએ દેશની સરહદ પર તૈનાત ફોજીઓ માટે પણ વિચાર્યું. 1954માં શરૂ થયો એક કાર્યક્રમ જે ફોજી ભાઈઓની ધડકન બની ગયો.

0: नमस्कार फौजी भाइयों, मुझे भारत की जिन चीजों पर गर्व है उनमें हमारी सेनाएं हैं, आप हैं। शुक्रिया विविध भारती का।
1: 1962 नो भारत चीन युद्ध होय के 1965 અને 1971 નું ભારત પાકિસ્તાન યુદ્ધ, આપણી સેનાના જવાનો જ્યારે બર્ફીલા શિખરો પર હતા ત્યારે તેમના પરિવારના પત્રો, તેમના ગમતા લોકગીત કે તેમની પસંદગીનું ફિલ્મી ગીત, બધું જ જયમાલાએ તેમના સુધી પહોંચાડ્યું.
2: આ કાર્યક્રમ સાંભળીને એક જવાને આકાશવાણીને પત્ર લખ્યો, જ્યારે તોપોના અવાજ વચ્ચે રેડિયો પર એ મેરે વતન કે લોગો ગીત અને પછી મારા દીકરાનો પત્ર વંચાયો ત્યારે મને લાગ્યું આખું હિન્દુસ્તાન મારી સાથે બંકરમાં બેઠું છે. જયમાલા ફક્ત ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ ન હતો, એ હિંમત હતી, આત્મીયતા હતી.
1: સેનાના જવાનો સરહદ પર હતા, એ જ રીતે ખેડૂતો ખેતરમાં કાર્યરત હતા. દેશના અન્નદાતા ખેડૂતો માટે આકાશવાણીએ સૌથી મોટું નેટવર્ક ઊભું કર્યું.

0: 1965-66 માં હરિત ક્રાંતિની શરૂઆત થઈ. તે સમયે ઓલ ઇન્ડિયા રેડિયોએ પસંદગીના સ્ટેશનો પર ફાર્મ એન્ડ હોમ એકમોની સ્થાપના કરી, જેથી ખેડૂતોને ખેતી વિષયક અદ્યતન માહિતી આપી શકાય.
1: 15 ફેબ્રુઆરી 2004 ના રોજ કૃષિ મંત્રાલયના સહયોગથી કિસાન વાણી પરિયોજના શરૂ કરવામાં આવી, જે આજે પણ આકાશવાણીના 96 જેટલા એફએમ સ્ટેશનોથી પ્રસારિત થાય છે.
0: આ કાર્યક્રમોનો ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને સીધા તેમની સ્થાનિક ભાષા કે બોલીમાં માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.
2: મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી.
0: બિસ્મિલ્લા ખાનની શરણાઈ હોય કે બસ્તરનું લોકગીત, બધાને આકાશવાણીએ રેકોર્ડ કર્યા અને સાચવ્યા.
1: એટલે જ આકાશવાણીની આર્કાઇવ્સ આજે બહુમૂલ્ય ખજાનાનું રૂપ લઈ ચૂક્યું છે. આજે આ ખજાનો યુનેસ્કોની ધરોહર છે.

0: આકાશવાણીનું કાર્ય ફક્ત મનોરંજન કે સંસ્કૃતિ સંવર્ધનનું જ નથી, તેણે સમૂહ માધ્યમ તરીકે પોતાની સામાજિક જવાબદારી પણ સુપેરે નિભાવી છે.
1: સુનામી હોય કે ભયંકર પૂર, ભૂકંપ હોય કે અન્ય કોઈ પણ આપત્તિ, જ્યારે બધા સંચાર માધ્યમો ઠપ થઈ ગયા હોય ત્યારે આકાશવાણી જ જીવનરેખા બનીને પ્રજાની પડખે રહી છે.
0: જ્યારે આખું વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું હતું ત્યારે આકાશવાણીએ પ્રસારણની પાંખો પર સવાર થઈને ઘરોમાં બંધ લોકોની મુલાકાત લીધી, તેમને હિંમત આપી, અફવાઓથી ભ્રમિત ન થઈ

0: ને વહીવટી તંત્રની સૂચનાનું પાલન કેવી રીતે કરવું એ પણ સમજાવ્યું.
1: આજે આકાશવાણી 23 ભાષાઓ અને 179 બોલીઓમાં પ્રસારણ કરે છે. તેની પહોંચ ભારતની 99.19% વસ્તી સુધી છે.
0: 90 વર્ષમાં આકાશવાણીએ ટીઆરપી નથી કમાઈ,
1: તેણે કમાણી કરી છે વિશ્વાસની, આત્મીયતાની. આજે પણ લોકો કહે છે આકાશવાણી પર આવ્યું છે તો પછી સાચું જ હશે.
0: ડીટીએચ, ન્યૂઝ ઓન એર એપ, યુટ્યુબ ચેનલ, વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ, માધ્યમો બદલાયા છે,
1: પણ વાણી એ જ છે. મહિલાની, બાળકની, કારીગરની, છેવાડાના માણસની.
0: એક સિગ્નેચર ટ્યુન અને વંદે માતરમના સુર
1: 90 વર્ષથી આ દેશની ધડકન બની ગુંજે છે. આ આકાશવાણીની 90 વર્ષની યાત્રા છે. બહુજન હિતાય, બહુજન સુખાય,
0: જે આગળ પણ આપ સૌ શ્રોતાઓના સ્નેહ અને ભરોસાના ઈંધણ સાથે વર્ષો સુધી પોતાની યાત્રાના અનેક માઇલસ્ટોન્સ પાર કરવા તૈયાર છે.
1: અને માટે જ રેડિયો એટલે એક માધ્યમ માત્ર નહીં, પરંતુ રેડિયો એટલે આપણા સુખ દુઃખનો સાથી. ઓલ ઇન્ડિયા રેડિયો, રેડિયો એટલે આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની ભવ્ય તવારીખની ઝલક આપતું રૂપક
0: રેડિયો એટલે આકાશવાણી.
1: સ્વર જય રાઠોડ
0: અને વૈશિકા કડિયા.
1: આલેખ શ્વેતલ પટેલ.
0: સંકલન અને નિર્માણ કમલેશ.

0: પ્રસારણ આકાશવાણી વિવિધ ભારતીના સુરત કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મિત્રો, આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આજે સાંજે 6:30 વાગે આપ ફરીથી સાંભળી શકશો.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઈવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
3: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: झुक गया आसमान फिल्म का गाना हमने आपको सुनवाया, राजेंद्र कुमार और सायरा बानू पर फिल्माया गया ये गाना है। एक हमारे साथी ये बात लिख रहे हैं कि आज की इबारत में विशाल अनंत, कभी शांत चित्त तो कभी विकराल रौद्र रूप सिंधु की महिमा बखान है, कभी अटखेलियां करती लहरों और ज्वार भाटा से पर्यटकों को आनंदित करती है, तो कभी पर्यावरण असंतुलन से असंतुष्टि का प्रदर्शन अपने रौद्र रूप चक्रवातों और सुनामी से करती है।
1: आकाशवाणी समाचार हेमंत गिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। कार्यकाळना 12 वर्ष पूर्ण થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું। દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે। આકાશવાણીએ નવ દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી। ઇઝરાયેલ અને ઈરાનના એકબીજા પર હુમલા, ટ્રમ્પે ઈરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી। અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો। એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે। ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે। તેમણે જણાવ્યું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ્ય લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ ચેનલો લોકોને સીધી અને પારદર્શક રીતે સહાય પહોંચાડી રહી છે। આનાથી લક્ષ્ય જૂથો સુધી મહત્તમ લાભ પહોંચે, કાર્યક્ષમતામાં વધારો થાય અને શાસનમાં વિશ્વાસ વધે તે સુનિશ્ચિત થયું છે। ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ગરીબોના કલ્યાણના 12 વર્ષ દેશભરના કરોડો ગરીબ પરિવારોના જીવનમાં ગૌરવ, સુરક્ષા અને આત્મવિશ્વાસનો નવો અધ્યાય સાબિત થયા છે। શ્રી ચૌહાણે પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જળજીવન મિશન, આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે કહ્યું કે આ 12 વર્ષોએ ગરીબો અને વંચિતોના જીવનમાં આશા, તક અને આત્મવિશ્વાસનો એક નવો અધ્યાય લખ્યો છે। ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે। આ ઘરો નળનું પાણી, રસોઈ ગેસ અને શૌચાલય જેવી આવશ્યક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે। તેમણે આને આવાસ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન ગણાવ્યું, જે લાખો ગરીબ પરિવારો માટે સલામત અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરે છે। પશ્ચિમ બંગાળ આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલ માટે સજ્જ છે। રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર વિશ્વની સૌથી મોટી જાહેર ભંડોળથી ચાલતી આરોગ્ય ગેરંટી યોજનાના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે। દિલ્હીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની મુલાકાતે ઉત્તર કોરિયા પહોંચ્યા છે। લગભગ 7 વર્ષમાં શી જિનપિંગનો આ પહેલો પ્યોંગયાંગ પ્રવાસ છે। બેઇજિંગ તેના ઉત્તર કોરિયા સાથેના દીર્ઘકાલીન સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગતું હોવાના પરિણામે આ મુલાકાત થઈ રહી છે। ઉત્તર કોરિયા તાજેતરના વર્ષોમાં રશિયાની નજીક આવ્યો છે। બંને રાષ્ટ્રો વચ્ચેની વાટાઘાટો, આર્થિક સહયોગ, કોરિયન દ્વીપકલ્પ પર સુરક્ષા મુદ્દાઓ અને પ્યોંગયાંગ, બેઇજિંગ અને મોસ્કો વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહેશે। સાંભળીએ એક અહેવાલ।
2: चीन के राष्ट्रपति शी जिनपिंग अपने 2 दिन की यात्रा के दौरान उत्तर कोरिया के नेता किम जोंग उन से मुलाकात करेंगे। विदेशी विशेषज्ञों का अनुमान है कि इस बैठक का द्विपक्षीय संबंधों पर बड़ा प्रभाव पड़ेगा। दरअसल दोनों देश अमेरिका के साथ अलग अलग टकरावों के मद्देनजर अपने पारंपरिक गठबंधन को पूरी तरह से बहाल करने की कोशिश कर रहे हैं। चीन लंबे समय से उत्तर कोरिया का आर्थिक व मुख्य राजनयिक समर्थक रहा है। समाचार कक्ष से वैष्णवी।
1: દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. બહુજન હિતાય બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડે છે. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. એક વિડીયો સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે આજે આખો દેશ આકાશવાણી સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે આકાશવાણી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવવામાં આવી રહી છે.
3: બહુ ખુશી કે સાથ પૂરે આકાશવાણી પરિવાર કો બધાઈ દેતા હું. 90 સાલ આપને પૂરા કિયા હૈ. 90 સાલ પૂરા હોને પર મેરે શુભકામનાએ હૈ. પૂરા દેશ આકાશવાણી કે સાથ જુડા હુઆ હૈ. આકાશવાણી કે માધ્યમ સે હમારા ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત રહે, મેરા યે શુભકામના.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABED ને ફોલો કરશો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ઇરાન પર હુમલા ન કરવા વિનંતી કરી છે. ટ્રમ્પે કહ્યું કે નવેસરથી કરવામાં આવેલા હુમલાઓ શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાનના મિસાઇલ હુમલાઓ વાટાઘાટોને પાટા પરથી ઉતારશે નહીં અને તહેરાનને વાટાઘાટોના ટેબલ પર પરત આવવા કહ્યું. ઇરાને ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી હતી. શ્રી ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થશે અને દાવો કર્યો કે વોશિંગ્ટન કરારની સંમતિની નજીક છે. ઇઝરાયેલે આજે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના તહેરાનમાં 2 અને ઇસ્ફહાનમાં 3 વિસ્ફોટ થયા છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલી વાયુસેના હાલમાં હુમલાને રોકવા અને જરૂરી હોય તો વળતો હુમલો કરવા કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાઓથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધવિરામ જાળવવાની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ ઇરાકના શિયા સૈન્ય જૂથ કતેબ હિઝબુલ્લાહે અમેરિકા ઈરાન સામે સૈન્ય હુમલા કરશે. તેઓ ઇરાકમાં સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો કરશે. તો ઇરાકના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે દેશના હવાઈ ક્ષેત્રને 72 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે. આજે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમાં 5 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. નુકસાનનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ મિન્ડાનાઓ ટાપુ પર સારંગાની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ પેસેફિક કિનારે આવેલા ઇબારાકી પ્રિફેક્ચરથી ઓકિનાવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઇન્સમાં વિનાશક ભૂકંપ આવ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી. પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ફિલિપાઇન્સમાં 3 મીટર અને મલેશિયામાં 1 મીટર સુધીના મોજાની ચેતવણી જારી કરી હતી. આ વિસ્તારના લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આઈટી, રિલાયલિટી, ઓટો સહિતના સેક્ટરના શેરોમાં નરમાશના પગલે પ્રારંભિક તબક્કે માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઇંધણના ભાવમાં વધારાના પગલે શેરબજાર બપોર બાદ પણ 500 કરતાં વધુ પોઈન્ટના કડાકા સાથે વ્યવહારો કરી રહ્યું હતું. છેલ્લા અહેવાલ સાંભળ્યા ત્યારે સેન્સેક્સ 467 અને નિફ્ટી 150ના ઘટાડા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

પંચાયતી રાજ મંત્રાલય આવતીકાલે ગુજરાતના ગાંધીનગરમાં આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર હાઇબ્રિડ આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાતની ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યશાળામાં જોડાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને બ્લોક પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંચાર સ્થાપિત કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે. આકાશવાણીએ 9 દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને ઇરાનના એકબીજા પર હુમલા. ટ્રમ્પે ઇરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી. અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: पंचायती राज मंत्रालय में सचिव विवेक भारद्वाज कार्यक्रम में शामिल होंगे। गुजरात की ग्राम पंचायतें और ब्लॉक पंचायतें कार्यशाला में वीडियो कॉन्फ्रेंस के माध्यम से जुड़ेंगी। लोक प्रसारक के रूप में आकाशवाणी के भरोसे और जनसेवा के आज गौरवशाली 90 वर्ष पूरे हो रहे हैं। वर्ष 1936 में आज ही के दिन इंडिया स्टेट ब्रॉडकास्टिंग सर्विस को ऑल इंडिया रेडियो नाम दिया गया था। ये दिवस देश के सांस्कृतिक सूचना और प्रसारण इतिहास में विशिष्ट अवसर के रूप में अंकित है, जिससे पीढ़ियों तक राष्ट्र की चेतना से जुड़ने वाली वाणी का अभ्युदय हुआ।
1: आजादी के बाद ऑल इंडिया रेडियो का तेजी से विस्तार हुआ और 1956 में इसे आकाशवाणी का नाम दिया गया। आज आकाशवाणी के 591 केंद्र कार्यरत हैं, जिनसे 23 भाषाओं और 146 बोलियों में कार्यक्रमों का प्रसारण होता है। इनकी पहुंच देश के 98% आबादी तक है। आकाशवाणी का विदेश सेवा विभाग भारतवंशियों को एकजुट करते हुए विश्व के 100 से अधिक देशों में भारत की आवाज पहुंचा रहा है। बहुजन हिताय, बहुजन सुखाय के आदर्श पर आकाशवाणी का समाचार सेवा प्रभाग रेडियो प्रसारण के सर्वोच्च मानकों का अनुपालन करते हुए 24 घंटे सभी प्रमुख भाषाओं और बोलियों में समाचारों और समाचार कार्यक्रमों का प्रसारण करता है।
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं लवलीन निगम।
3: आदा, ये आकाशवाणी है, खबरों के साथ मैं शगुफ्ता यास्मीन।
4: गुड इवनिंग, दिस इज आकाशवाणी एंड आई एम वल्सा विलियम्स विद द न्यूज एट 9।
1: अमन यादव के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
0: संसदीय और अल्पसंख्यक कार्य मंत्री किरेन रिजिजू ने वीडियो संदेश में आकाशवाणी के गौरवशाली 90 वर्ष पूरे होने पर आकाशवाणी परिवार को बधाई दी है।
5: बहुत खुशी के साथ पूरे आकाशवाणी परिवार को बधाई देता हूं। 90 साल आपने पूरा किया है। 90 साल पूरा होने पर मेरे शुभकामनाएं हैं। पूरा देश आकाशवाणी के साथ जुड़ा हुआ है। आकाशवाणी के माध्यम से हमारा भारत एक भारत श्रेष्ठ भारत रहे, मेरा यह शुभकामना।
0: सरकार ने भारत संचार निगम लिमिटेड BSNL से कथित रूप से जारी उस अधिसूचना का खंडन किया है, जिसमें दावा किया गया है कि भारतीय दूर संचार नियामक प्राधिकरण ने ग्राहकों की KYC निलंबित कर दी है और सिम कार्ड 24 घंटे में ब्लॉक कर दिया जाएगा। पत्र सूचना कार्यालय ने इस दावे को फर्जी बताया और कहा कि BSNL ने सिम KYC से संबंधित कोई सूचना जारी नहीं की है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताज़ा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं। ये आकाशवाणी है। इसराइल और ईरान ने एक दूसरे पर जवाबी हमले किए हैं। इससे पश्चिम एशिया में तनाव बढ़ गया है और संघर्ष विराम बाधित है। ईरान के इस्लामिक रेवोल्यूशनरी गार्ड कोर ने इसराइल के प्रमुख सैन्य ठिकानों को निशाना बनाया है। एक रिपोर्ट।
6: ईरान और इसराइल के बीच हालिय सैन्य गतिविधियों ने अप्रैल से लागू संघर्ष विराम को चुनौती दी है। हाल के मिसाइल और सैन्य हमलों से क्षेत्रीय शांति भंग हुई है। ईरान ने कहा कि उसकी कार्रवाई लेबनान में इसराइली सैन्य अभियानों के जवाब में की गई एक सीमित और संतुलित प्रतिक्रिया थी। वहीं इसराइल का दावा है कि उसकी सैन्य कार्रवाइयों का उद्देश्य ईरान की सैन्य क्षमताओं को कमजोर करना और भविष्य के संभावित हमलों को रोकना है। इस बीच अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने दोनों पक्षों से संयम बरतने और बातचीत की प्रक्रिया में लौटने की अपील की है। कतर के प्रधानमंत्री शेख मोहम्मद बिन अब्दुल रहमान अल थानी ने ईरान के विदेश मंत्री अब्बास अराघची के साथ बातचीत की है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से चाहत सिंह।
0: भारत और अफगानिस्तान के बीच खेले जा रहे एकमात्र टेस्ट क्रिकेट मैच के तीसरे दिन अफगानिस्तान दूसरी पारी में चायकाल तक 5 विकेट पर 98 रन बनाकर खेल रहा है। भारत द्वारा फॉलो ऑन कराए जाने के बाद अफगानिस्तान 314 रन से पीछे है। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे पब्लिक स्पीक कार्यक्रम में भारतीय कृषि अनुसंधान संस्थान ICAR के पूर्व प्रधान वैज्ञानिक डॉक्टर JPS डबास के साथ खेत बचाओ अभियान, उर्वरकों के सीमित उपयोग और मृदा स्वास्थ्य को बढ़ावा विषय पर चर्चा प्रसारित करेगा। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, अंत्योदय की भावना से प्रेरित गरीबों का कल्याण पिछले 12 वर्षों से सरकार की नीतियों का आधार रहा है। पश्चिम बंगाल में आज से आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू होगी। इसके साथ ही ये योजना पूरे देश में कार्यान्वित हो जाएगी। दिल्ली उच्च न्यायालय ने CBSE बोर्ड की ऑन स्क्रीन मार्किंग प्रणाली में कथित अनियमितताओं को लेकर केंद्र और बोर्ड को नोटिस जारी किया। इसराइल और ईरान के जवाबी मिसाइल हमले से पश्चिम एशिया में तनाव बढ़ा। लोक प्रसारक के रूप में आकाशवाणी के भरोसे और जनसेवा के गौरवशाली 90 वर्ष पूरे हो रहे हैं। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
7: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार हेमांगिनी सोनारा वांचे छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले प्रधानमंत्री नरेन्द्र मोदी ने कार्यकाळना 12 वर्ष पूर्ण करवा बदल भारत ने नवी दिशा आपवानो श्रेय आप्यो छे। श्री पटेले प्रधानमंत्री मोदीना समयगाळाने अटल सेवा, सुशासन अने गरीबोना सतत कल्याण द्वारा चिन्हित करायेलो समयगाळो गणाव्यो हतो। सोशियल मीडिया पर श्री पटेले कह्युं हतुं के सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयासना मंत्र साथे प्रधानमंत्रीए करोड़ों भारतीयोना जीवनमां परिवर्तन लाव्युं छे। गुजराते तेमना सतत मार्गदर्शनमां विश्व समक्ष विकासनो एक अनोखो મોડેલ રજૂ કર્યું છે। કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં આજે પ્રગતિ પથ યાત્રા યોજાઈ, જેમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યો અને સરકારની વિવિધ યોજનાઓની ઝાંખીઓ રજૂ કરવામાં આવી। મોડાસા ખાતે યોજાયેલી આ પ્રગતિ પથ યાત્રાના પ્રસ્થાન બાદ સાંસદ શોભના બારૈયાએ પ્રતિક્રિયા આપી।
8: भारत सरकार आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी ना शासन में 12 वर्ष अविरत विकास विश्वास अने जन कल्याण ना जारे पूर्ण थया छे त्यारे 12 वर्ष थी अविरत एमने सेवा ना कार्यो कर्या छे अने अंत्योदय थी माडीने छेवाडाना मानवी सुधी पहोंचे एवी योजनाओ छे अने एनो अमल पण थाय एना माटे सौ कार्यरत छे। आयुष्मान भारत होय के वय वंदना कार्ड होय के सन्मान निधि योजना होय के मातृ वंदना होय, महिलाओ माटे नी स्वनिधि योजनाओ होय, એમને આત્મનિર્ભર બનાવવા માટેની યોજનાઓ હોય, તમામ ક્ષેત્રે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે।
7: રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યમાંથી ભાજપના ચારેય ઉમેદવારોએ આજે ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્રો ભર્યા। ભાજપના ઉમેદવારો રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાની ઉમેદવારીપત્રો ભરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા। ઉમેદવારીપત્ર ભર્યા બાદ મુકેશ રાઠવાએ પ્રતિક્રિયા આપી।
9: ભારતના નિર્માણ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે ગૌરવની લાગણી અનુભવું છું। એક છોટાઉદેપુર જિલ્લા જેવા છેવાડાના માનવીની જ્યારે પસંદગી કરી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને જનકલ્યાણકારી નિભાવવામાં મારો।
7: IPS અધિકારી GS મલિકે આજે વિધિવત રાજ્યના પોલીસ વડા DGPનો કાર્યભાર સંભાળ્યો છે। DGP બન્યા પહેલા શ્રી મલિક અમદાવાદના પોલીસ કમિશનર હતા। આજે ચાર્જ સાંભળ્યા બાદ તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના પર નિયંત્રણ લાવવા પર ભાર આપ્યો।
10: સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે DGP તરીકે આપણે અહીંયા અપોઇન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના। જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખાવી અને પછી પર પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે, એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે।
7: છેલ્લા 2 વર્ષમાં 16 લાખથી વધુ મુલાકાતીઓએ રાજ્યના વિવિધ સંગ્રહાલયની મુલાકાત લીધી। રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડોક્ટર પંકજ શર્માએ જણાવ્યું, બદલાતા સમય સાથે ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે। તેમણે ઉમેર્યું, છેલ્લા 12 વર્ષમાં અનેક નવા સંગ્રહાલય પણ બન્યા છે, જેમાં કચ્છીઓની ખમીરને દર્શાવતું સ્મૃતિવન, ગાંધી વિચારના વારસાને જીવંત કરતું દાંડી કુટીર અને પ્રધાનમંત્રીના વતન વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વડનગર એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે। આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લામાં સત્રના પ્રથમ દિવસે સરકારી માધ્યમિક શાળા રેવા ખાતે ધોરણ 9ના નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના પ્રવેશ દ્વાર પર શિક્ષકો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ તિલક અને કંકુચોખા લગાવીને નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શરૂઆતના દિવસોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બાદ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. જો કે 12 જૂનથી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
11: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
12: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
13: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
12: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
13: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
12: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
14: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
15: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
14: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
16: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસાર.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: 2 या 4 उबले आलू लीजिए और हरी मिर्च वारी कटी हुई 2, 1 छोटा चम्मच सौंफ, 1 छोटा चम्मच धनिया दरदरा लीजिए, साबुत धनिया लीजिएगा उसको दरदरा कर लीजिए, और 1/2 छोटा चम्मच हींग लेना है, 1 छोटा चम्मच लाल मिर्च पाउडर, 1/2 छोटा चम्मच गरम मसाला और 1 छोटा चम्मच अमचूर और नमक स्वाद के अनुसार और 4 बड़े चम्मच तेल, थोड़ा सा हरा धनिया लेना है. तलने के लिए तेल भी आपको अलग से रखना है. और इसको बनाना है कि सबसे पहले मैदे में नमक मोयन डालकर अच्छी तरह इसको मिला लीजिए, और जब आपके हाथ से दबने लगे तो समझ लीजिए कि मोयन आपका रेडी सही लगा इसमें, और पानी डालकर थोड़ा सा इसको गूंथ लीजिए नरम नरम, और करीब 20 मिनट के लिए आप रखिए. अब आप एक कढ़ाई में तेल गरम करिए, उसमें हींग, सौंफ, धनिया डालिए, हरी मिर्च डालिए और उबले आलू हाथ से तोड़कर डालें. सारे मसाले, नमक डाल करके आप मिला लें अच्छे से, हरी धनिया भी आप इसमें डाल दीजिए, और मिश्रण सूखा और मसालेदार जब हो जाएगा तब आप उसको किनारे रख लें. अब कचौड़ी की जो आटा साना है से लोइया बनाइए, उसमें आलू का भ्रावन भरिए और इसको आप हल्के से हाथ से दबाकर बेल लें, या फिर आप हाथ हथेली से दबाएं या बेलन से बेलें, और इसको आप सुनहरा सुनहरा धीमी आंच पर आप इसको तल लें, तो ये आपकी आलू की खस्ता कचौड़ियां तैयार हो जाएगी.
5: तो जब भी बनाना हो तो बना सकते हैं, और मंजरी जी बना के लाएंगी तो हमें जरूर खिलाएंगी, हम ये उम्मीद करते हैं. और अब तो हमने माइक्रोफोन पर कह दिया है ये बात.
4: बिल्कुल, ये ताली भी नहीं जाएगी.
5: अब दाल की खस्ता कचौड़ी कैसे बनाएं ये भी आप जरा सुन लीजिए हमारे सारे श्रोताओं के साथ. दाल की खस्ता कचौड़ी के लिए भरावन के लिए पहले तो सामग्री बता दें. 1/2 कप धुली उड़द की दाल 4-5 घंटे भिगोई हो जो, 1 छोटा चम्मच सौंफ, 1 छोटा चम्मच धनिया दरदरा कुटा हुआ और 1/4 छोटा चम्मच हींग, या हींग तो चुटकी भर अंदाजे से डाल सकते हैं, 1 छोटा चम्मच लाल मिर्च पाउडर और गरम मसाला 1 छोटे चम्मच से मतलब चुटकी भर, और 1 छोटा चम्मच अमचूर पाउडर, नमक स्वाद के अनुसार 2 बड़े चम्मच तेल का प्रयोग कर सकते हैं. अब भरावन कैसे बनाएं, भीगी उड़द की दाल का पानी निकालकर दरदरा पीस लें, कढ़ाई में तेल गरम करें, हींग, सौंफ और धनिया इसमें डालें. अब दाल मध्यम आंच पर भून लें, सारे मसाले, नमक डालें, मिश्रण सूखा और खुशबूदार होने तक पकाएं, ठंडा होने दें. अब कचौड़ी बेलें, आटे की छोटी लोई बनाकर बीच में दाल की भरावन भरें और धीमी आंच पर तेल में तलें. इसको आलू की पतली सब्जी और चटनी के साथ खाएं, चाय के साथ भी खा सकते हैं
4: जी.
5: और अब ये गाना सुनिए.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: बैठ जाएंगे थके हुए, टीवी के सामने ही खाना खाएंगे और फिर सो जाएंगे. तो फिजिकल एक्टिविटी जो है ये आजकल कॉमन पब्लिक है, इनमें बहुत ही कम होती जा रही है. स्ट्रेस बढ़ रहा है, इसके कारण भी लोग खाना लेट खा रहे हैं, टाइम पे खाना नहीं खाते हैं कि नहीं मैं पहले काम करूंगा, ये सर पे बैठा है, बॉस सर पे बैठा है, मैं पहले काम ख़त्म करता हूँ फिर खाना. मेरा ये सुझाव है और मेरे श्रोताओं से ये कहना है कि आप खाना जो है टाइम पे लीजिए, हेल्दी डाइट फॉलो कीजिए. आजकल जंक फूड का क्रेज़ है. मैं ये नहीं कहता कि आपको टेस्टी फूड या जंक फूड नहीं खाना चाहिए, इसको आप संडे को एंजॉय कीजिए, बट बाकी 6 दिन जो है हफ्ते के, उस दिन आप एक बैलेंस डाइट लीजिए. डाइट के बारे में बताना चाहूँगा कि हमें जो है बैलेंस डाइट लेना चाहिए. डाइट में सही मात्रा में कार्बोहाइड्रेट्स, प्रोटीन इंटेक और फैट इंटेक होना चाहिए. फैट का इंटेक, चर्बी का इंटेक या चर्बी युक्त पदार्थों का इंटेक कम रखना चाहिए. खाने में सलाद्स, हरी सब्जियां, फ्रूट्स और टोंड मिल्क का सेवन करें. रेगुलर बेसिस पे आपको सलाद्स और फ्रूट्स लेना चाहिए. साथ ही नॉन वेजिटेरियन फूड है जो एंजॉय करते हैं.

0: એકીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

અને સમર્પણ ભાવથી આજે પણ નિરંતર ચાલી રહ્યો છે આ સુરમયી સફરના 90 વર્ષ, આ ભરોસાના અવાજના 90 વર્ષ, આ સૂચના, શિક્ષા અને મનોરંજનની ત્રિવેણીના 90 વર્ષ. તો દોસ્તો, 90 વર્ષ કા યે સફર યું હી નહીં તય હુઆ, હર દિલ સે જુડકર યે કારવા આગે બઢા, આવાઝોને રિશ્તે બનાયે, સુરોને દિલો કો છુઆ, આકાશવાણી કા નામ હર દોર મેં યું હી ગુંજતા રહા. તો ચાલો મિત્રો, આજે આપણો હમ સફર આપણો દોસ્ત રેડિયો માટે કેટલાક સુરીલા ગીતો ગુજરાત હુવા જમાના કાર્યક્રમમાં આપણે સાંભળીએ. તો સૌપ્રથમ સાંભળીએ આ ગીત.

0: તો મિત્રો, યારાના ફિલ્મનું આ ગીત આપણે કિશોર કુમારના સ્વરમાં સાંભળ્યું, સંગીત રાજેશ રોશનનું અને ગીતના શબ્દો અંજાનના. અને હવે લઈએ એક નાનકડું વિરામ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
6: Fantastic fun for family. 101.1 MHz.
0: Friends, ભારતમાં રેડિયોનું આગમન ફક્ત એક તકનીકી સુવિધા નહીં પરંતુ એક સુખદ આશ્ચર્ય હતું. રેડિયો સાથેની આપણી સફર એક ઇતિહાસ નહીં પણ એક સુખદ અહેસાસની સફર છે. જ્યારે એક નાનો રેડિયો સેટ, એની ચારે બાજુ પૂરો પરિવાર બેસીને દેશ દુનિયાના સમાચાર સાંભળતા હતા, જ્યાં અવાજ હવાના સહારે દિલો સુધી પહોંચતો હતો. વક્ત બદલા, જમાને બદલે, બદલ ગયે કઈ અંદાઝ, મગર આકાશવાણી કી ગુંજ રહી હર દિલ કી આવાઝ. 90 સાલ કી ઇસ શાનદાર વિરાસત કો સલામ, જિસને શબ્દો કો દી પહેચાન ઓર સુરો કો દિયા મુકામ. તો આવો સાંભળીએ આ મસ્ત મજાનું ગીત.

0: તો દોસ્તો, હમણાં જ આપે યશોદાસના સ્વરમાં ચિત્તચોર ફિલ્મનું આ મસ્ત મજાનું ગીત માણ્યું. મ્યુઝિક અને લિરિક્સ રવિન્દ્ર જૈનના. અને હવે ફરી લઈએ એક નાનકડો વિરામ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

તો દોસ્તો, આ ગીત સાથે જ આજનો ગુજરાત હુવા જમાના કાર્યક્રમ પૂરો થાય છે. અને હવે થોડી જ વારમાં ઝરોખા અંતર્ગત આજના હવે પછી પ્રસારિત થનારા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણી લઈએ.

0: ఆకాశవాణికి.
1: વૈશિકા, રેડિયો એટલે શું?
2: રેડિયો એટલે પ્રસારણનું એક માધ્યમ.
1: હા, એ તો ખરું જ, પણ સાંભળો આ લોકો શું કહે છે.
3: ઘણી ઘણી બધી યાદો જોડાયેલી, અમે જરીના કામ સાથે જોડાયેલા, એટલે વર્ષોથી આ મશીનરી સાથે એક જ કામ હોય, સાંભળતા જવાનું, કામ કરતા જવાનું, એવી લાઈફ છે અમારી. ઘણી માહિતી આનાથી મળે, ઘણું ઘણું જાણવા મળે. સંજોગો વસાત કઈક બનતું હોય ને તે સમય અમે ધ્યાનથી સાંભળીએ.
4: ઘણા વખત પહેલા પણ લાયસન્સ વાળો રેડિયો હતો, ત્યાર પણ મેં લીધેલો, લાયસન્સ પણ કરાવેલું પોસ્ટ ઓફિસ માંથી. 2, 3, 5 ના રેડિયા આવતા હતા વાલ વાળા, પછી ટ્રાન્ઝિસ્ટર નીકળ્યા.
5: ખેતી કાર્ય કરતો કરતો રેડિયો ટ્રાન્ઝિસ્ટર, ત્યાં આગળ કાપણી કરતા હોય, વાઢણી કરતા હોય, તો એને ફેરવવો પડતો. આજે આખું જ ઓન એર ઉપર આપણે ભારતભરના આકાશવાણી કેન્દ્રનું પ્રસારણ સ્પષ્ટ સાંભળી શકીએ છીએ. તે માટે આપણે પ્રસાર ભારતીનો પણ આભાર માનીએ. જે આકાશવાણીની જે લોકપ્રિયતા હતી, તે આજે અકબંધ છે. લોકપ્રિયતાના શિખરો વધુ ને વધુ સર કરે તેવી અપેક્ષા સાથે.
6: રેડિયો જો નહીં હતો તો અત્યારે જીવન કેવું હતું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. રેડિયો પર શોર્ટવેવ પર થોડું ડિસ્ટર્બન્સ ના બધા પ્રોબ્લેમ હતા તો પણ હું સાંભળતો હતો.
7: 1952 છે મેં રેડિયો થી જોડાવ મેરે હોતે આકાશવાણી ને જો 90 સાલ બોલે તો બડે સફળતા સે પૂર્ણ કિયે ઉસકો મેરી બહોત બહોત શુભકામના.
8: હું એમ ઈચ્છું છું કે આકાશવાણી સદંતર જીવિત રહે, અમે આવી જ રીતે સાંભળતા રહીએ ને અમારી ખુશી ને આવી રીતે જ વ્યક્ત કરતા રહીએ.
1: તો હવે સમજાયું ને કે ભારતના લોકો માટે રેડિયો એટલે માત્ર એક માધ્યમ નથી, પરંતુ તેથી પણ વિશેષ છે. તેમના માટે રેડિયો એટલે માત્ર ઓલ ઇન્ડિયા રેડિયો, માત્ર આકાશવાણી. પ્રસ્તુત છે ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની ભવ્ય તવારીખની ઝલક આપતું રૂપક
2: રેડિયો એટલે આકાશવાણી.

0: સ્વર જય રાઠોડ
1: અને વૈશિકા કડિયા.
0: આલેખ શ્વેતલ પટેલ.
1: સંકલન અને નિર્માણ કમલેશ મિશ્રા.
0: તો સાંભળીએ આકાશવાણી વિવિધ ભારતી સુરત દ્વારા પ્રસ્તુત રૂપક
2: રેડિયો એટલે આકાશવાણી.

0: શ્રોતા મિત્રો, આપે સાંભળ્યા તે આકાશવાણી માટેના સ્નેહનિતરતા શબ્દો ભલે અત્યારના શ્રોતાઓના હોય, પણ અમને કહેતા ગૌરવ થાય છે કે સતત 90 વર્ષથી આકાશવાણી શ્રોતાઓનો આવો જ સ્નેહ મેળવતું રહ્યું છે.
1: અત્યારે ફોન પર કહેવાતા સ્નેહસભર શબ્દો વર્ષો પહેલા પત્રોના શબ્દો રૂપે પ્રગટ થતા હતા. સ્વરૂપ ગમે તે હોય, સતત 90 વર્ષથી શ્રોતાઓનો સ્નેહ એક સરખો અનરાધાર આકાશવાણી પર વરસી રહ્યો છે.

0: આજ થી 90 વર્ષ પહેલા 8 જૂન 1936 ના રોજ દિલ્હીના કેન્દ્રીય સ્ટેશન સાથે સત્તાવાર રીતે ઓલ ઇન્ડિયા રેડિયો AIR નું નામકરણ થયું અને સ્વતંત્રતા પછી તે સૂચના અને પ્રસારણ મંત્રાલયનો એક અભિન્ન હિસ્સો બની ગયું.
1: આકાશવાણી નામનો પ્રથમવાર પ્રયોગ કર્યો MV ગોપાલ સ્વામીએ. 1935 મૈસૂરમાં ભારતના પહેલા ખાનગી રેડિયો સ્ટેશન માટે આ શબ્દનો ઉપયોગ તેમણે કર્યો હતો.
0: 1939 રવિન્દ્રનાથ ટાગોરે પણ કોલકાતા રેડિયો સ્ટેશન માટે એક કવિતામાં આકાશવાણી શબ્દનો ઉપયોગ કર્યો હતો.
1: પાછળથી પ્રખ્યાત કવિ પંડિત નરેન્દ્ર શર્માના સૂચનને સ્વીકારી 1956 ભારત સરકારે ઓલ ઇન્ડિયા રેડિયો AIR માટે સત્તાવાર રીતે આકાશવાણી નામ અપનાવી લીધું.
0: સંસ્કૃતમાં આકાશવાણીનો અર્થ છે આકાશમાંથી આવતો અવાજ. સંસ્કૃતમાં તેના શાબ્દિક અર્થને જોતા એમ કહી શકાય કે એક પ્રસાર માધ્યમ માટે આનાથી વધુ યોગ્ય બીજું કોઈ નામ હોય જ ન શકે.
1: ફક્ત 6 કેન્દ્રોથી શરૂ થયેલી આ સફર આજે 415થી વધુ કેન્દ્રો સુધી વિસ્તાર પામી છે. જો કે આ કહાની કેવળ ટ્રાન્સમીટરની નથી, આ કહાની છે અસંખ્ય શ્રોતાઓએ આકાશવાણી પ્રત્યે દર્શાવેલ પ્રતિબદ્ધતા અને વિશ્વાસની.
2: ભોર કી ચોખટ પર ભક્તિ કી ધારા,
3: ઓફિસ જાને કી જલ્દી મગર દેશ દુનિયા કી ખબર ભી જરૂરી.
4: યે આકાશવાણી હૈ, અબ આપ વિમલેન દુપાંડે સે સમાચાર સુનિયે.
2: ઓફિસ યા ઘર સે નિકલતે હી ઉફ યે ટ્રાફિક.
3: આકાશવાણી હૈ ના,
5: બાતો હી બાતો મે હર સુબહ 10 થી 11 બના લો પૂરી દુનિયા કો અપના દોસ્ત.
3: ઓફિસ મે થોડા રિલેક્સિંગ મ્યુઝિકલ બ્રેક, ઘર પહોંચતે હી થકાન, કૈસે હો મનોરંજન.
2: આકાશવાણી હૈ ના, ચૈન કી નીંદ સે પહેલે કુછ ભૂલે બિસરે પલ, હર પલ
3: સફર મે
2: આપકે સાથ
3: આકાશવાણી.
0: ૧૯૩૬માં જ ઓલ ઇન્ડિયા રેડિયોને પોતાની સુરીલી ઓળખ મળી. ચેક સંગીતકાર વોલ્ટર કાઉફમેને આકાશવાણી માટે એક સુમધુર સિગ્નેચર ટ્યુન બનાવી.
1: રાગ શિવરંજની પર આધારિત 21 સેકન્ડની એ ધૂન, જેમાં હિમાલયની ગંભીરતા હતી અને ગંગાનો શીતળ નિરંતર પ્રવાહ હતો, બસ ત્યારથી જ આ ધૂન કરોડો ભારતીયો માટે ઘરનો પોતીકો અવાજ બની ગઈ.
0: ૧૫ ઓગસ્ટ ૧૯૪૭, આઝાદીની પ્રથમ ક્ષણ, ખચોખચ ભરાયેલ સંસદ ભવનમાં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ તેમનું ઐતિહાસિક ભાષણ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની આપવાના હતા, તે પહેલા રેલાયા સ્વતંત્રતા સંગ્રામના સાથી બંકિમચંદ્ર દ્વારા આલેખાયેલા આપણા ભવ્ય રાષ્ટ્રગીત વંદે માતરમના સુર.

0: સમગ્ર ભારતમાં કાને રેડિયો સેટ માંડીને બેઠેલા એક એક ભારતીય માટે ક્ષણ અવિસ્મરણીય હતી. ત્યારથી દરરોજ સવારે આ ધૂન આકાશવાણી પરથી ગુંજે છે.
1: આઝાદી પછીથી આકાશવાણી સ્ટેશનો માટે તેમની સવારના પ્રસારણની શરૂઆત તેની પ્રતિષ્ઠિત સિગ્નેચર ટ્યુન અને ત્યારબાદ રાષ્ટ્રગીત વંદે માતરમના ત્રણ અંતરાવાળા સંસ્કરણ સાથે કરવાની પરંપરા રહી છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 7 નવેમ્બર 1875 રોજ રચાયેલ વંદે માતરમની 150મી જયંતિનો ઉત્સવ 2025માં જ્યારે ભારતવાસીઓએ ઉજવ્યો ત્યારથી એ નક્કી થયું કે વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ હવે દેશભરમાં ગાવામાં આવશે.
0: ગૃહ મંત્રાલયની 28 જાન્યુઆરી 2026ના રોજની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને વંદે માતરમનું પૂરું સંસ્કરણ તારીખ 26 માર્ચ 2026 પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ચંદ્રશેખર વઝેના અવાજમાં આકાશવાણી પર ગુંજી રહ્યું છે.

0: આઝાદીના 3 મહિના પછી 12 નવેમ્બર 1947ના દિવસે મહાત્મા ગાંધી પહેલી અને છેલ્લી વાર દિલ્હીના આકાશવાણી સ્ટુડિયો પર આવ્યા.
1: જબ મેને સુના કે આપ લોગો મે કરીબ 2.5 લાખ રિફ્યુજી પડે હૈ ઓર મેને સુના કે અભી ભી લોગ આતે હી રહેતે હૈ તો મુઝકો બડા દુઃખ હુઆ, મુઝે ચોટ લગી ઓર મુઝકો એસા હી હુઆ કે મેં આપકે પાસ પહોંચ જાઉં. તો ઘનશ્યામદાસજીને શાયદ સૂચના કી કે અગર મેં રેડિયો સે બોલું આપકે લીએ ઓર આપકે સામને તો અચ્છા હોગા ઓર પીછે જબ જા સકતા હું તબ જાઉં. તો મેં તો આપકે પાસ આને કી કોશિશ કર રહા હું.
2: તે સમયે આપણો દેશ ભાગલાનો દર્દ ઝીલી રહ્યો હતો. એવા નાજુક સમયે ગાંધીજીએ આકાશવાણી પરથી 20 મિનિટ સુધી શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, આ વાણી આસમાનની જેમ સૌના માટે હોય, છેલ્લા માણસની હોય.
0: ગાંધીજીના એ જ સંદેશને આકાશવાણીએ પોતાનું ધ્યેય બનાવ્યું, બહુજન હિતાય બહુજન સુખાય.
2: અને આ બહુજનમાં સૌથી પહેલા આવી મહિલાઓ. જ્યારે સ્ત્રીઓ ઘરની 4 દિવાલોમાં હતી ત્યારે આકાશવાણીએ તેમના માટે ઉન્નતિની દિશામાં એક બારી ખોલી આપી.
0: 1950ના દાયકામાં આંગન, ગૃહલક્ષ્મી, મહિલા જગત જેવા કાર્યક્રમો શરૂ થયા. સીવણ, ભરતકામ, પોષણ, બાળકોનો ઉછેરથી લઈને કાનૂની અધિકારો જેવા વિષયોથી સભર મહિલાઓ માટેના કાર્યક્રમોએ મહિલાઓમાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું.
2: ગામની નિરક્ષર મહિલાઓ કે જેણે રેડિયો પર શિક્ષણ

ના મહત્વ વિશે સાંભળ્યું અને પોતાની દીકરીઓને પહેલીવાર સ્કૂલે મોકલી. આ રીતે આકાશવાણીએ મહિલાઓને સપનાઓ જોવાથી લઈને તેને સાકાર કરવા સુધીની સફર કરાવી.

0: બહુજન હિતાય બહુજન સુખાય, ધ્યેય મંત્રનો બીજો સ્તંભ એટલે દેશનું ભવિષ્ય, બાળકો. 1957માં બાળકો માટેનો કાર્યક્રમ બાળ સંઘ શરૂ થયો.
1: એ તો બાળ મનોવિજ્ઞાનની પહેલી પાઠશાળા હતી. ઇન્દ્રધનુષ, યુવવાણી, કુછ બાતે કુછ ગીત જેવા કાર્યક્રમોએ બાળકોમાં સર્જનાત્મકતા જગાડી. દૂર સુદૂર ગામના બાળકો પણ રેડિયો નાટકમાં ભાગ લઈને કલાકાર બન્યા.
0: અને પછી તો આકાશવાણીની જ્ઞાનવાણીએ શિક્ષણને ઘેર ઘેર પહોંચાડી દીધું. સ્કૂલે ન જઈ શકનારા લાખો બાળકો માટે આકાશવાણી જ શિક્ષક બની ગઈ.
1: અને ત્રીજો સ્તંભ હતો આપણો કારીગર વર્ગ. લુહાર, કુંભાર, વણકર, શિલ્પી, જેમની કલા લુપ્ત થઈ રહી હતી.
0: આકાશવાણીએ ગ્રામીણ કાર્યક્રમ અને લોકસંગીતનું પ્રસારણ શરૂ કર્યું અને દરેક પ્રદેશના લોક કલાકારોને રાષ્ટ્રીય મંચ આપ્યો.

0: मल्यापुर चाला जोधपुर, ये जी जोधपुर का कबूतर और भाई उड़ता रे पुर पुर रखे मोटर बोली गुर छोरा बोलिया हुर लागर गिंडकड़ा लागर गिंडकड़ा मोटर पाछे कान्यो बोलो दूर रखे कान्या रमन्या मन्या कतन मन कान्या रमन्या।
1: हुनर हाटनी विचारधारा अहींथी ज उद्भवी। રેડિયો કાર્યક્રમો દ્વારા કારીગરોને કહેવામાં આવ્યું, તમારી ચંદેરી સાડી, તમારી બ્લ્યુ પોટરી ફક્ત સામાન નથી, આપણી સંસ્કૃતિની ઓળખ છે। બજાર ભાવની સાથે સાથે નવી ડિઝાઇન અને સરકારી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી।
2: ગ્રામીણ ભારત ઉપરાંત આકાશવાણીએ દેશની સરહદ પર તૈનાત ફોજીઓ માટે પણ વિચાર્યું। 1954માં શરૂ થયો એક કાર્યક્રમ જે ફોજી ભાઈઓની ધડકન બની ગયો।

0: नमस्कार फौजी भाइयों, मुझे भारत की जिन चीजों पर गर्व है उनमें हमारी सेनाएं हैं, आप हैं। शुक्रिया विविध भारती का।
1: 1962 नो भारत चीन युद्ध हो कि 1965 અને 1971 નું ભારત પાકિસ્તાન યુદ્ધ, આપણી સેનાના જવાનો જ્યારે બર્ફીલા શિખરો પર હતા ત્યારે તેમના પરિવારના પત્રો, તેમના ગમતા લોકગીત કે તેમની પસંદગીનું ફિલ્મી ગીત, બધું જ જયમાલાએ તેમના સુધી પહોંચાડ્યું.
2: આ કાર્યક્રમ સાંભળીને એક જવાને આકાશવાણીને પત્ર લખ્યો. જ્યારે તોપોના અવાજ વચ્ચે રેડિયો પર એ મેરે વતન કે લોગો ગીત અને પછી મારા દીકરાનો પત્ર વંચાયો ત્યારે મને લાગ્યું આખું હિન્દુસ્તાન મારી સાથે બંકરમાં બેઠું છે. જયમાલા ફક્ત ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ ન હતો, એ હિંમત હતી, આત્મીયતા હતી.
1: સેનાના જવાનો સરહદ પર હતા, એ જ રીતે ખેડૂતો ખેતરમાં કાર્યરત હતા. દેશના અન્નદાતા ખેડૂતો માટે આકાશવાણીએ સૌથી મોટું નેટવર્ક ઊભું કર્યું.

0: 1965-66 માં હરિત ક્રાંતિની શરૂઆત થઈ. તે સમયે ઓલ ઇન્ડિયા રેડિયોએ પસંદગીના સ્ટેશનો પર ફાર્મ એન્ડ હોમ એકમોની સ્થાપના કરી, જેથી ખેડૂતોને ખેતી વિષયક અદ્યતન માહિતી આપી શકાય.
1: 15 ફેબ્રુઆરી 2004 રોજ કૃષિ મંત્રાલયના સહયોગથી કિસાન વાણી પરિયોજના શરૂ કરવામાં આવી, જે આજે પણ આકાશવાણીના 96 જેટલા FM સ્ટેશનોથી પ્રસારિત થાય છે.
0: આ કાર્યક્રમોનો ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને સીધા તેમની સ્થાનિક ભાષા કે

0: બોલીમાં માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.
1: મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી.
0: બિસ્મિલ્લા ખાનની શરણાઈ હોય કે બસ્તરનું લોકગીત, બધાને આકાશવાણીએ રેકોર્ડ કર્યા અને સાચવ્યા.
2: એટલે જ આકાશવાણીની આર્કાઇવ્સ આજે બહુમૂલ્ય ખજાનાનું રૂપ લઈ ચૂક્યું છે. આજે આ ખજાનો યુનેસ્કોની ધરોહર છે.

0: આકાશવાણીનું કાર્ય ફક્ત મનોરંજન કે સંસ્કૃતિ સંવર્ધનનું જ નથી, તેણે સમૂહ માધ્યમ તરીકે પોતાની સામાજિક જવાબદારી પણ સુપેરે નિભાવી છે.
1: સુનામી હોય કે ભયંકર પૂર, ભૂકંપ હોય કે અન્ય કોઈ પણ આપત્તિ, જ્યારે બધા સંચાર માધ્યમો ઠપ થઈ ગયા હોય ત્યારે આકાશવાણી જ જીવનરેખા બનીને પ્રજાની પડખે રહી છે.
0: જ્યારે આખું વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું હતું ત્યારે આકાશવાણીએ પ્રસારણની પાંખો પર સવાર થઈને ઘરોમાં બંધ લોકોની મુલાકાત લીધી, તેમને હિંમત આપી, અફવાઓથી ભ્રમિત ન થઈને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કેવી રીતે કરવું એ પણ સમજાવ્યું.
1: આજે આકાશવાણી 23 ભાષાઓ અને 179 બોલીઓમાં પ્રસારણ કરે છે. તેની પહોંચ ભારતની 99.19% વસ્તી સુધી છે.
0: 90 વર્ષમાં આકાશવાણીએ TRP નથી કમાઈ,
1: તેણે કમાણી કરી છે વિશ્વાસની, આત્મીયતાની. આજે પણ લોકો કહે છે આકાશવાણી પર આવ્યું છે તો પછી સાચું જ હશે.
0: DTH, ન્યૂઝ ઓન એર એપ, યુટ્યુબ ચેનલ, વેવ્સ OTT પ્લેટફોર્મ, માધ્યમો બદલાયા છે,
1: પણ વાણી એ જ છે, મહિલાની, બાળકની, કારીગરની, છેવાડાના માણસની.
0: એક સિગ્નેચર ટ્યુન અને વંદે માતરમના સુર
1: 90 વર્ષથી આ દેશની ધડકન બની ગુંજે છે. આ આકાશવાણીની 90 વર્ષની યાત્રા છે. બહુજન હિતાય, બહુજન સુખાય,
0: જે આગળ પણ આપ સૌ શ્રોતાઓના સ્નેહ અને ભરોસાના ઈંધણ સાથે વર્ષો સુધી પોતાની યાત્રાના અનેક માઇલસ્ટોન્સ પાર કરવા તૈયાર છે.
1: અને માટે જ રેડિયો એટલે એક માધ્યમ માત્ર નહીં, પરંતુ રેડિયો એટલે આપણા સુખ દુઃખનો સાથી. ઓલ ઇન્ડિયા રેડિયો, રેડિયો એટલે આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની ભવ્ય તવારીખની ઝલક આપતું રૂપક
2: રેડિયો એટલે આકાશવાણી.
1: સ્વર જય રાઠોડ
0: અને વૈશિકા કડિયા.
1: આલેખ શ્વેતલ પટેલ.
0: સંકલન અને નિર્માણ કમલે.

0: પ્રસારણ આકાશવાણી વિવિધ ભારતીના સુરત કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હમણાં જ આપે ઓલ ઇન્ડિયા રેડિયોના 90 વર્ષની વિકાસ યાત્રા નિમિત્તે ખાસ રૂપક રેડિયો એટલે આકાશવાણી આ વિશેષ કાર્યક્રમ સાંભળ્યો. અને હવે થોડી જ વારમાં સાંભળીએ કાર્યક્રમ જયમાલા.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન.

0: वाह
1: तो ये
0: वाह
1: भजन
0: वाह,
1: है एक तरह से
0: बहुत बढ़िया।
1: इंग्लिश
0: ये तो मुझे तो
1: में।
0: हमें तो ये पता ही।
2: आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા। દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી। દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી। ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ। અને ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા। રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહમાં આ પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા છે। લેફ્ટનન્ટ કમાન્ડર સુરજ પરાશર, લેફ્ટનન્ટ કર્નલ નીતિશ ભારતી શુક્લા, મેજર આદિત્ય પ્રતાપસિંહ, ઇન્સ્પેક્ટર લક્ષ્મણ કેવત અને રામેશ્વર દુર્ગા દેશમુખને શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો। આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે અને ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે। તેમણે જણાવ્યું હતું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હોવા છતાં દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો

0: વહીવટો સંપૂર્ણપણે સામાન્ય છે. આજે નવી દિલ્હીમાં એક આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદમાં મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ ખનુજાએ જણાવ્યું હતું કે સરકારે અવિરત ઇંધણ પુરવઠો અને ઉર્જા સુરક્ષા જાળવવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે જણાવ્યું કે દેશની રિફાઇનરીઓ અને ગેસ પ્રોસેસિંગ યુનિટ્સે ગઈકાલે આશરે 53,000 મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું, જે કટોકટી પહેલાના સ્તરની તુલનામાં આશરે 60% વધારો છે. રસાયણો અને ખાતર મંત્રાલયના અધિક સચિવ અપર્ણા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં ખાતરનો પૂરતો ભંડાર પણ છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આ વર્ષની ખરીફ સિઝન માટે 380 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતરની જરૂરિયાતનો અંદાજ લગાવ્યો છે. ખેડૂતોએ અત્યાર સુધીમાં આશરે 86 લાખ મેટ્રિક ટન ખાતર ખરીદી લીધું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ચંદીગઢમાં હરિયાણા વિધાનસભા ખાતે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજન ઝોન 2 પરિષદનું ઉદઘાટન કર્યું. 3 દિવસીય પરિષદમાં દેશભરના વિધાનસભાના અધ્યક્ષો અને અનેક રાજ્યોના પ્રતિનિધિઓ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે, જેમાં વર્ષ 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં જનપ્રતિનિધિઓની ભૂમિકા, કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ અને લોકશાહી સંસ્થાઓને વધુ અસરકારક બનાવવાનો સમાવેશ થાય છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પણ પરિષદમાં હાજર હતા. આ ઉપરાંત 13 અધ્યક્ષ, 4 ઉપાધ્યક્ષ અને 7 સચિવો ભાગ લઈ રહ્યા છે. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ આકાશવાણીના તમામ કર્મચારીઓ અને શ્રોતાઓને શુભેચ્છાઓ પાઠવી.
1: टेक्नोलॉजीज आगे बढ़ती रही, पहले मीडियम वेव, उसके आगे शॉर्ट वेव, फिर FM, अब डिजिटल स्ट्रीमिंग. हर माध्यम से देश के कोने कोने में बसे हुए लोगों को उनकी आवाज में समाचार, सूचनाएं और मनोरंजन आकाशवाणी देती रही. आकाशवाणी के सभी कर्मचारियों को और हमारे देश विदेश में सभी श्रोताओं को मेरी तरफ से हार्दिक शुभकामनाएं.
0: પ્રખ્યાત લોક ગાયિકા માલિની અવસ્થી આકાશવાણી સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું. તેને તેમની કલાત્મક યાત્રાનો એક અભિન્ન ભાગ ગણાવ્યો, જ્યારે ઓલિમ્પિયન શૂટર મનુ ભાકરે પણ આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક વિપક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આમ આદમી પાર્ટી અને ડીએમકે પાર્ટી સહિત કેટલાક વિપક્ષી પક્ષો ગેરહાજર રહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગે બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં 25 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.
2: સભીને 5 પોઈન્ટ પે આજ સહમતિ જતાઈ હૈ ઓર ઇનકે લિયે ઇન મુદ્દો પર હમ ડટ કે કામ કરેંગે, લડેંગે ઓર આગે બઢેંગે.
0: નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે જનતાએ પહેલાથી જ વિપક્ષી ગઠબંધનને બિનઅસરકારક બનાવી દીધું છે અને હવે તે આવી બેઠકો દ્વારા તેની સુસંગતતા પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગરીબોનું કલ્યાણ એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ, જનધન, મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિ જેવી કલ્યાણકારી યોજનાઓ હેઠળ કરોડો નાગરિકોને બેન્કિંગ સુવિધાઓ, નાણાકીય સુરક્ષા અને સ્વરોજગારીની તકો સાથે જોડ્યા છે. પશ્ચિમ બંગાળ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરતા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોડાયું છે. આ યોજના પાત્ર લાભાર્થીઓને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પૂરો પાડે છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે આજે નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હાજરીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સુવેન્દુ અધિકારીએ તેમને પ્રતિક્રિયા આપી.
3: NHM के अंदर इस साल पश्चिम बंगाल सरकार को पूरा मदद करने के लिए भारत सरकार आगे आया और 527 करोड़ उन्होंने पश्चिम बंगाल सरकार को ट्रांसफर भी कर दिया. हमारी इस साल आयुष्मान भारत का एग्रीमेंट आज हो गया, 1,43,00,000 फैमिली बेनिफिटेड होगा। जमीन में काम को किस तरीके से उतरना चाहिए, मोदी जी का नेतृत्व में भारत सरकार एक सब काम कर रहा है।
0: ફિલિપાઇન્સના દક્ષિણ વિસ્તારમાં સર્જાયેલ 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. જનરલ સેન્ટોસ સિટીમાં મુખ્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ પર સારાંગની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ઊંડાઈએ સ્થિત હતું. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. ન્યૂ ચંડીગઢમાં રમાયેલી મેચમાં ભારતે પોતાનો પહેલો દાવ 8 વિકેટે 564 રન પર ડિક્લેર કર્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાન પ્રથમ દાવમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી અફઘાનિસ્તાને બીજા દાવમાં ફક્ત 112 રન બનાવ્યા અને ભારતે મેચ જીતી લીધી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહેલા માનવ સુથારને મેચમાં 7 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવતીકાલથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષ પદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઋતાવ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણયને પડકારતા કલકત્તા વડી અદાલતમાં અરજી કરી છે. અહેવાલ અનુસાર તૃણમૂલ કોંગ્રેસે દલીલ કરી છે કે ઋતાવ્રત બેનર્જીની વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવાનો અધ્યક્ષનો નિર્ણય સ્થાપિત સંસદીય ધોરણો અને પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. આ અરજીમાં અધ્યક્ષના નિર્ણયની ન્યાયિક સમીક્ષા અને આ પદ માટે પક્ષના ઉમેદવાર એસ ચટ્ટોપાધ્યાયને માન્યતા આપવાની માંગ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ. અને ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તાઓને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. અને વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણ શિયાળે સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે સરકાર હંમેશા અંત્યોદયથી પ્રેરિત રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે જનધન ખાતાઓ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT, સ્વચ્છ ભારત, PM આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્માન ભારત જેવી દરેક પહેલ લોકોને ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પ્રેરિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ નિમિત્તે ભારતને નવી દિશા આપવાનો શ્રેય આપ્યો છે. દરમિયાન મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે અમદાવાદમાં PM સ્વનિધિ લોન કલ્યાણ મેળો યોજાયો, જે અંગે વધુ માહિતી મેયર હિતેશ બારોટે આપી.
1: આપણે પ્રધાનમંત્રી સહાય યોજનાની અંતર્ગત સ્વનિધિની અંદર જે લોકોને લોન આપીએ છીએ એ ભારતની અંદર અમદાવાદ સૌથી વધુ લોન આપનાર શહેર છે. આજે 100 લોકોને લોન આપી છે આપણે, અને આ લોનનું પ્રમાણ રોજે રોજ વધતું રહે છે. અત્યાર સુધીમાં આપણે 2,24,000થી વધુ લોકોને આપણે લોન આપી છે, અને આવનાર દિવસમાં વધુ આ PM સ્વનિધિની યોજના અંતર્ગત લોન અપાય એ માટેનો પ્રયાસ કરીએ છીએ.
0: રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે વિધાનસભા ખાતે ઉમેદવારીપત્રો ભર્યા. ભાજપના ઉમેદવારો રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારીયાના ઉમેદવારીપત્રો ભરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. દરમિયાન શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યસભામાં જઈ રહેલા 4 ઉમેદવારો ગુજરાતની જનતાનો અવાજ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી 18 જૂનના રોજ યોજાશે.

0: વળ્યા બાદ તેમણે સાયબર છેતરપિંડી અને માદક પદાર્થ પર નિયંત્રણ લાવવા માટે પણ ભાર મૂક્યો.
1: ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે, આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે. ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઉભો થઈ રહ્યો છે. અમદાવાદમાં એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે, ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય, એ પણ આપણે પ્રાયોરિટી છે.
0: ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ વલસાડ પોલીસે આજે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસની વિશેષ ટીમોએ વલસાડ જિલ્લા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન 22 વિશેષ ટીમોએ 1000થી વધુ લોકોની તપાસ હાથ ધરી હતી.
2: સૌપ્રથમ શંકાસ્પદ મોબાઈલ નંબરો જે હતા એનો એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ત્યાં માટે 5 અલગ ટેકનિકલ ટીમ બનાવી અને આ મોબાઈલ નંબર ની એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા અંતે વેરિફિકેશન કરતા કુલ 6 જેટલા બાંગ્લાદેશી નાગરિકો છે અહીંયા અત્યારે સ્વસ્થ થતા મળી આવેલા. તેઓને કાયદેસર ડિટેન્શન ઓર્ડર કરી અને ત્યારબાદ અત્યારે ડિપોર્ટેશન અલગ અલગ એજન્સી દ્વારા તેમની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
0: પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પાટણ જિલ્લાના સાયબર ગુના શાખાએ કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલ NCCRPની વિગતોની મદદથી હારીજ નાગરિક સહકારી બેંકના શંકાસ્પદ ખાતા પર નજર રાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે વચેટિયાઓ સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે ચાલુ ખાતાઓ ખોલાવતા હતા. આવા કુલ 13 ખાતામાંથી કરોડોના ગેરકાયદે વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 13 ખાતાધારકો અને 7 વચેટિયાઓ સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, જેમાં 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. માદક પદાર્થ વિરોધી એક વિશેષ કાર્યવાહીમાં સુરત પોલીસે માદક પદાર્થની હેરાફેરી કરતા 9 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે અનેક વિસ્તારોમાં NDPS હેઠળ આ વિશેષ કાર્યવાહીમાં 7 કેસ નોંધ્યા હોવાનું સુરત ગ્રામ્ય SP રાજેશ ગઢિયાએ જણાવ્યું.
3: લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000 મુદ્દા માલ હતો અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે. 7-1 જેટલા NDPS એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં NDPSના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે.
0: સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યભરની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શાળાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા. ખાસ કરીને ધોરણ 1માં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા નાનકડા ભૂલકાઓનું શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ અને મીઠાઈ આપી આવકારવામાં આવ્યા હતા.

0: દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણકર્તા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક, માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરાયું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. આવો આકાશવાણીને નિયમિત સાંભળનારા અમારા જામનગરના દિવ્યાંગ શ્રોતા ધર્મેન્દ્ર શ્રી રાઠોડને સાંભળીએ.
1: જે અમારા સુધી આકાશવાણી માધ્યમ દ્વારા દેશ વિદેશની ખબરો, ગુજરાતની ખબરો, સરકારી યોજના તેમજ દરેક વ્યક્તિને સાથે રાખી યુવાનોની યોજના હોય કે દિવ્યાંગોની યોજના હોય, બહેનોની યોજના હોય કે વૃદ્ધ વ્યક્તિની યોજના હોય કે વિધાનસભાની કાર્યવાહી હોય અથવા નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત, આ બધે બધું એકત્ર કરી જે અમારા સુધી પહોંચાડે છે તે બદલ આકાશવાણી પ્રાદેશિક સમાચાર વિભાગ અને આકાશવાણી દિલ્હી કેન્દ્રનો ખૂબ આભાર.
0: બહુજન હિતાય બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડે છે.

0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળના અવસરે વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રેલીઓ યોજાઈ, જેમાં ડાંગ જિલ્લા તેમજ નવસારી, ખેરગામ તેમજ મહેસાણા જિલ્લામાં શ્રમદાન કરી સાયકલ સહિતની રેલીઓ યોજાઈ હતી. ભાવનગરના કૃષ્ણ શિયાળે વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને રાજ્યનો ગૌરવ વધાર્યું છે. ભાવનગર જિલ્લાના માથાવાડા ગામના વતની અને ખેડૂત પુત્ર કૃષ્ણએ સિનિયર એ વયજૂથની ફોરવર્ડ બેન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી. યોગાસન ક્ષેત્રે આગળ વધવા માટે તેમણે વર્ષો સુધી સતત તાલીમ લીધી. અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમણે વિશ્વસ્તરે સુવર્ણચંદ્રક જીતી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તા અને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. અને વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણ શિયાળે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ, અને હવે પ્રસ્તુત છે આપકે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.
2: બન ગયા અચ્છા
3: અચ્છા જી,
2: એક બહાના બન ગયા અચ્છા
3: અચ્છા.

સાથે છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. અત્યારે સમય થયો છે રાત્રિના 11:10 અને આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો. આવતીકાલે સવારે 5:55 આપની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપની દોસ્ત આશ્લેષાને અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.